નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાત. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્સ પર. આજે તારીખ 7 જુલાઈ 2026 અને મંગળવાર છે. વિક્રમ સંવત 2082 જેઠવદ સાતમ તિથિ. સમય થઈ રહ્યો છે 5:57:35. મિત્રો, પ્રસારણ સભાની શરૂઆત મંગળ સુરાવલીઓથી કરીએ.

અર્ચના કાર્યક્રમના અંતમાં સાંભળીએ સંત કવિ તુલસીદાસની રચના યશવંત ભટ્ટ અને સાથીઓના સ્વરમાં.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે અમૃતધારા. અમૃતધારાનો આજનો વિષય છે દિશા. વક્તા લતા હિરાણી.
1: કાર્યશીલ દિવસો આથમે છે અને એક રાહતનો દમ લઈ ફરીને ઉગે છે. ઋતુઓ આવે છે, જાય છે. બાળપણ, યુવાની અને જરાનું ચક્ર પણ ચાલ્યા કરે છે. બીજ અંકુરાય છે, છોડ પનપે છે, વૃક્ષ વિસ્તરે છે. એવું જ પાનખર અને વસંતનું. સૌનો આવકાર. કુદરતનું કે માનવ જીવનનું આખું એ ચક્ર ગોળ ગોળ ઘૂમે છે પૃથ્વીની જેમ. આ એક સનાતન અને સર્વમાન્ય સત્ય છે એ સાબિત કરવાનું રહેતું નથી. પણ તો પછી એ વિચાર આવે જ કે દિશા એ શું છે? દિશાનું અસ્તિત્વ છે? સીધી લીટીમાં ગતિ કરનાર માટે દિશા જેવી કોઈ સંભાવના હોઈ શકે, પરંતુ આત્મનિરીક્ષણ અને પ્રકૃતિ નિરીક્ષણનું તારણ એ જ બતાવે છે કે જ્યાંથી શરૂ થાય છે અંતે ત્યાં જ પહોંચવાનું છે. ફરી એની એ જ યાત્રા એમ જ થયા કરવાની છે. એટલે દિશાનો કોઈ મતલબ નથી કદાચ, પણ સાવ એવું એ નથી. આપણે દિશા શબ્દને બે રીતે તપાસીએ, ભૌતિક સંબંધે અને આધ્યાત્મિક સંબંધે. ભૌતિક પાર્થિવ જગતમાં દિશા શબ્દ ચોક્કસ અર્થપૂર્ણ છે. નાના બાળકની પાસે એક દિશા છે, સતત એની માનો ચહેરો, માનો ખોળો, માનું સામીપ્ય, અને બીજી દિશા એના વધવા તરફ, મોટા થવા તરફ. પ્રેમી પાસે બે દિશા છે, એક એના પ્રિયપાત્રના સુખ માટે કંઈ પણ કરી છૂટવા તરફ અને બીજી પોતાના રોજબરોજના

0: કર્તવ્યો તરફ. સામાન્ય માનવી પાસે પણ બે દિશાઓ છે, પોતાના કુટુંબ તરફ અને પોતાની કારકિર્દી તરફ. સાધુ સંતો પાસે પણ બે દિશા કહી શકાય, સમાજને ઉર્ધ્વપંથે વાળવા તરફ અને પોતાના આધ્યાત્મિક વિકાસ તરફ. ડાળીની દિશા છે પંખી અને આકાશ, આકાશની દિશા છે પૃથ્વી અને બ્રહ્માંડ, બ્રહ્માંડની દિશા છે અવકાશ અને એના રહસ્યો, પૃથ્વીની દિશા છે આકાશ અને સજીવ નિર્જીવ સૃષ્ટિ. આમ આ યાદીને ક્યાંય સુધી લંબાવી શકાય. દિશા માનવીની આંખોમાં છે, વિચારોમાં છે, કાર્યોમાં છે, અને એમ છતાંય એ દિશા ભૂલે એવું બને, અને ત્યારે પ્રકૃતિના તમામ તત્વો એને સાચી દિશા બતાવવા તત્પર હોય છે. સૂર્ય ઉગ્યા કરે છે, આથમ્યા કરે છે અને માનવીને ઉજળો રાહ બતાવે છે. વૃક્ષ નમવાની, ફળવાની અને ફૂલ ખીલતા રહેવાની શીખ આપે છે, તો જળ ક્રોધ છોડી શીતળતા અર્પવાનું અને વાદળ વરસતા રહેવાનું સૂચવે છે. હવે દિશા શબ્દને આધ્યાત્મિક સંદર્ભે તપાસીએ. માનવ જીવનની એક દિશા સીધી લીટીના સ્વરૂપે છે, જેમાં માનવી માત્ર ગતિ કરે છે, પડાવો આવતા રહે છે અને આગળ વધતો રહે છે. અંતે યાત્રા પૂરી થાય છે અને ફરી જીવન મૃત્યુનું ચક્ર ચાલ્યા રાખે છે. માનવ જીવનમાં એક બીજી દિશા એ સીધી લીટી છોડી અને જરા ઉપર તરફ ખસતી રહે છે, જીવનને થોડું થોડું ઉર્ધ્વગતિએ લઈ જાય છે. જન્મ મરણનું ચક્ર તો અહીં પણ ચાલે છે, પણ એ એના એ સ્થળે નથી રહેતું. જાગૃત માનવીમાં પાપ અને પુણ્યની જેટલી સમજ વિકસે છે, ઈશ્વરીય શક્તિની જેટલી એ પહેચાન મેળવે છે અને એને અનુસરે છે, તેમ તેમ તેના જીવનની દિશા ઉર્ધ્વગતિ પામતી જાય છે. જેમ જેમ આ દિશા સાથે એનું અનુસંધાન વિકસતું જાય, તેમ તેમ એ એક પછી એક સીડી ચડતો જાય, એનો અંતઃ વિવેક ખીલતો જાય અને અંતે જન્મ મરણના ચક્રને ભેદી એ પરમ પદને પ્રાપ્ત કરે અને પછી સઘળું અનંતમાં વિલીન થઈ જાય. ન રહે પથ કે ન રહે પથિક, ન રહે દિશા કે ન રહે મંજિલ, સઘળું સર્વત્ર વ્યાપ્ત અને એકાકાર. જીવનમાં અનંતની દિશા અને અનંત તરફ દિશાઓ ઓગાળી દેતી યાત્રા જેના દરવાજે દસ્તક દેતી રહે, એવા પુણ્યશાળી મનુષ્યોથી આ પૃથ્વી ગુંજતી રહે અને એમાં આપણું પણ ક્યાંક સ્થાન હો, એ જ આજના દિનની આપ સૌને શુભેચ્છાઓ. અમૃતધારામાં હમણાં આપ સાંભળી રહ્યા હતા દિશા વિશે વક્તા લતાબેન હિરાણીની ચિંતનાત્મક વાત. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો.
1: મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભમાં ફિલ્મ કર્માનું ગીત સાંભળીએ, ગાયક મોહમ્મદ અઝીઝ, કવિતા કૃષ્ણમૂર્તિ અને દિલીપ કુમારના સ્વરમાં, જેના ગીતકાર છે આનંદ બક્ષી તથા સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.
2: કઠિન હૈ પ્રશ્ન યે ભૈયા આયે બારંબાર, ઇસ ઉમર મે પૂછે બીવી ક્યા કરતે હો પ્યાર, મુજસે ક્યા કરતે હો પ્યાર. અરે પૂછે મેરી બીવી, ડુ યુ લવ મી, ડુ યુ લવ મી.
3: તો ક્યા કહા આપને?
2: અરે બરસોં સે તો કહેતા આયા, આઈ લવ યુ, આઈ લવ યુ, હર દિન હર પલ યહી કહું મેં, આઈ લવ યુ. સુબહ સવેરે કામ પે જાઉં, આઈ લવ યુ.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. હવે ગાયક મન્ના ડેના સ્વરમાં સાંભળીએ ફિલ્મ મશાલનું ગીત. ગીત રચના છે પ્રદીપની, સંગીત નિર્દેશન છે HD બર્મનનું.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: કાર્યક્રમના અંતમાં ફિલ્મ પનાહનું ગીત સાંભળીએ. ગાયક સાધના સરગમ અને સારિકા કપૂરના યુગલસ્વરમાં. શબ્દરચના છે પંડિત વિશ્વેશ્વર શર્માની. સંગીતી સજાવ છે નદીમ શ્રવણે.

आप इस रहता हिंदी फिल्म संगीतनो कार्यक्रम आ प्रसारण छे आकाशवाणीना दमण केन्द्रनो। હવે થોડી જ વારમાં આપ સાંભળશો સંસ્કૃત સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી।

0: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માણસ ગાન.
1: પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં મેઘમહેર યથાવત. અમરેલીમાં 2ના મોત. મેઘમહેરના પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાતા 20 દરવાજા ખોલાયા. તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં વધારો. ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતા 17 ગામ હાઈ એલર્ટ પર. ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર. રેલવે તંત્ર અને વલસાડના સાંસદે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી. વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજે વડી અદાલત મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3ને ઝડપ્યા. નોટિંગહામ ખાતે આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 3જી T20 મેચ રમાશે. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં વરસાદની આગાહી વચ્ચે સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. આજે સવારના 6 વાગ્યા સુધીમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 9 ઇંચ વરસાદ વાપી તાલુકામાં નોંધાયો છે. 6-7 ઇંચ જેટલો વરસાદ કામરેજ, પારડી, ઉમરગામ, ઘોઘા અને નાના પોંઢામાં પડ્યો છે. સૌથી ઓછો વરસાદ અમીરગઢ, ઈડર, આણંદ અને સુત્રાપાડામાં નોંધાયો છે. કચ્છના રાપર શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડતા મુખ્ય બજાર અને એસટી બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી વહ્યા હતા. રાપરના બાલાસરી ગામમાં અચાનક વીજળી પડતા એક ઝાડ ધરાશાયી થયું અને વીજપોલ તૂટી પડ્યો. ખડીર, રતનપર અને ખેંગારપર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. ભુજ, ગાંધીધામ, અંજાર, ખાવડામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા પડ્યા હતા. વરસાદને લઈને સુરત જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે, જેને લઈને જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા હેલ્પલાઇન નંબર 1077 કાર્યરત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઉકાઈ ડેમની સપાટી પર સિંચાઈ વિભાગ સતત નજર રાખી રહ્યું છે.
2: દર 3-3 કલાક કે અમને આઈએમડી તરફથી જે પણ ઇન્ફોર્મેશન આવે છે એના આધારે એની તૈયારી અમારી ચાલતી હોય છે. સમગ્ર જિલ્લામાં તમામ મામલતદાર રૂમ જે છે કંટ્રોલ રૂમ કાર્યરત છે. સાથે સાથે જયારે પણ કોઈ પણ પ્રકારનું માહિતી આપણને આવે તો આપણી જે ખાસ કરીને ફાયરની ટીમ એ ત્યાં જતી હોય છે. ત્યારે કોઈ એવી મોટી કોઈ ગંભીર પરિસ્થિતિ અત્યારે સુરત જિલ્લામાં નથી. કોઈ પણ પ્રકારની કોઈ પણ સમસ્યા સર્જાય તો તમે જિલ્લાના કંટ્રોલ રૂમ 1077 નો સંપર્ક કરી શકો છો.
1: જામનગરમાં પહેલા વરસાદમાં જ પટણીવાડ વિસ્તારમાં આવેલ એક જૂની જર્જરિત ઇમારતની છત ધરાશાયી થઈ હતી. બોટાદ જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. બરવાળા, સારંગપુર, નાવડા, ગુંદા, બેલા, ખાંભડા, સેંધળી સહિત જિલ્લાભરમાં વરસાદ પડ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોના પાક

0: ને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. અમરેલીમાં ભારે વરસાદના પગલે બેનામો થયા છે. સાવરકુંડલાના ગિનિયા ગામમાં ભારે વરસાદ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાઈ જવાથી 29 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. ધારી વિસ્તારમાં ખોડિયાર ડેમના દરવાજા ખોલ્યા પછી સરંભડા નદીમાં અચાનક આવેલા પૂરમાં વહી જવાથી અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું. રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે અનેક નાના મોટા જળાશયો, ચેકડેમો અને ડેમો ઓવરફ્લો થયા છે તો ક્યાંક હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ તેની 34 ફૂટની પૂર્ણ સપાટીએ 100% ભરાઈ જતા તેના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે, જેના પગલે સપાટી જાળવી રાખવા માટે હાલ ડેમમાંથી 1800 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તાપીના સોનગઢના ડોસવાડા વિયર ડેમની સપાટીમાં સતત વધારો થતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તાપી જિલ્લાના 17 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. હાલ ડેમની ઉપરથી આશરે 1 ઇંચ જેટલું પાણી વહી રહ્યું છે. ડેમમાંથી હાલ 57.91 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ડેમની સપાટી 310.69 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં આશરે 93,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે. ડેમના જળસ્તરમાં 2 દિવસમાં 2 ફૂટનો વધારો નોંધાયો છે. અમરેલી જિલ્લાના જળાશયો, નદી, તળાવો, પુલ કે નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશ કરીને નાહવા અને તટ પર પહોંચીને સેલ્ફી કેમેરા મોબાઇલથી શૂટિંગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ જાહેરનામું 29 ઓગસ્ટ સુધી અમલી રહેશે. મુંબઈમાં પડેલા મુશળધાર વરસાદને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાને કારણે વસઈ રોડ, નાલાસોપારા વચ્ચે ટ્રેન સેવાને અસર પડી છે, જેને કારણે સુરત વિરાર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન ગઈકાલે રદ કરવામાં આવી, જ્યારે વિરાર વરસાડ પેસેન્જર ટ્રેનને ઉમરગામ સ્ટેશન સુધી ટૂંકાવવામાં આવી. જોધપુર બંદર, સૂર્યનગરી એક્સપ્રેસ વાપી રેલવે સ્ટેશન પર ટર્મિનેટ કરાઈ છે, જ્યારે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટેશન પર અટકાવવામાં આવી. જ્યારે આજથી પોરબંદર સૌરાષ્ટ્ર આઝમગઢ એક્સપ્રેસ, બાંદ્રા હિસાર એક્સપ્રેસ, બાંદ્રા જયપુર એક્સપ્રેસ, બાંદ્રા જામનગર, સુરત બાંદ્રા અને સુરત વિરાર અને દહાણુ મેમુ ટ્રેનને રદ કરવામાં આવી હોવાનું જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું.
1: सभी प्रमुख स्टेशनों पर हमने लोगों को जानकारी के लिए हेल्प डेस्क भी स्थापित की है. स्टेशनों पर हम रेगुलर अनाउंसमेंट भी कर रहे हैं, जिसमें अपडेटेड जो पोजीशन है ट्रेनों की वो बताई जा रही है. तो उनको किसी भी प्रकार की असुविधा ना हो, उसके लिए हमने कहते हैं फूड पैकेट्स उनको सप्लाई कर रहे हैं और एनजीओ की मदद से चाय, बिस्कुट, पानी और इन सब का मतलब ख्याल रखा जा रहा है. हमारी जो वेबसाइट्स हैं, सोशल मीडिया के जो चैनल्स हैं, जहाँ पे हम अपनी जानकारी को ज्यादा से ज्यादा लोगों को प्रसारित कर रहे हैं.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ airnews_abid ને ફોલો કરશો. મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર વરસાદી પાણી ભરાવાને કારણે મુંબઈ તરફનો રેલ વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. આના પરિણામે અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને પણ વલસાડ રેલવે સ્ટેશન પર જ રોકી દેવામાં આવી. અચાનક ટ્રેનો અટકી પડતા મોટી સંખ્યામાં મુસાફરો વલસાડ ખાતે ફસાઈ ગયા. આ ઘટનાની જાણ થતાં જ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ તેમની ટીમ સાથે તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. ફસાયેલા મુસાફરોને સહાય પણ કરવામાં આવી.
2: મુંબઈ અને પુણેના રસ્તા અને રેલ પૂરી રીતે જે ટ્રાવેલ છે એ ખોરવાઈ ગયું હતું. હજારો યાત્રીઓ વલસાડ અને વાપીમાં ફસાયા હતા. અમે તંત્ર સાથે સંકલન કરીને બસના તકી આપણા જેટલા પણ યાત્રીઓ ફસાયા હતા એમને મુંબઈ તરફ એમને સપોર્ટ કરવામાં આવ્યા. યાત્રીઓ માટે ફૂડ પેકેટનું આયોજન કર્યું.
0: દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના પરિણામે રેલવે વ્યવહાર ખોરવાયો છે. કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટૂંકાવવામાં આવી હોવાનું મુંબઈ સ્થિત પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું.
3: 16 ટ્રેનો કો અબ તક રદ કિયા ગયા હૈ, સાથ હી 15 ટ્રેનો કો શોર્ટ ટર્મિનેટ કિયા ગયા હૈ, 26 ટ્રેનો કા સમય રીશેડ્યુલ કિયા ગયા હૈ, 16 ટ્રેનો કો શોર્ટ ઓરિજિનેટ કિયા ગયા હૈ તથા 13 ટ્રેનો કો માર્ગ મે બદલાવ કિયા ગયા હૈ. યે સભી પરિવર્તન મૌસમ કી પરિસ્થિતિયો ઓર સુરક્ષિત સંચાલન કો ધ્યાન મે રખતે હુએ કિયે ગયે હૈ.
0: અમદાવાદના 2008ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે. 38ને ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારની અરજી અને 48 દોષિતોની સજા સામે કરાયેલી અપીલ અંગેનો આ ચુકાદો વડી અદાલત જાહેર કરશે. સાંભળીએ એક અહેવાલ. સમાચાર. અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. વર્ષ 2009માં દાખલ થયેલા કેસનો ચુકાદો 13 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી 2022ના રોજ આવ્યો હતો, જેમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવતા 38 આરોપીઓને ફાંસીની સજા

0: સજા અને 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જ્યારે 29 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા અને 246 લોકો ઘાયલ થયા હતા. સેશન્સ કોર્ટ દ્વારા ફાંસી અપાયેલ 38 દોષિતો પર સજાના અમલ માટે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અરજી કરી છે, તો દોષિત ઠરેલા 48 આરોપીઓએ સજા સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે. આકાશવાણી સમાચાર, મિત્તલ પટેલ.
1: રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે અને સારંગપુર બ્રિજની નીચેથી 4 ગેરકાયદેસર હથિયારો સાથે ઉત્તરપ્રદેશના 3 લોકોની ધરપકડ કરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
2: રથ યાત્રા કા તહેવાર આ રહા હે ઉસકે સિલસિલે મેં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કે દ્વારા અમદાવાદ શહેર મેં હર એરિયા મેં પેટ્રોલિંગ કી જા રહી હે. ક્રાઇમ બ્રાન્ચ કી એક ટીમ કો જો ઇન્ફોર્મેશન મિલી થી ઉસ ઇન્ફોર્મેશન કે હિસાબ સે ઉન્હોને 3 યુવાઓ કો પકડા હે, જો તીનો બાહત તહેસીલ ઓર આગ્રા જિલ્લે કે હે, ઓર તીનો કે પાસ સે કુછ 4 દેસી ઇલીગલ હથિયાર મિલે હે, પિસ્ટલ ઓર ઉનકે સાથ લાઇવ કાર્ટ્રિજ ઓર એક એડિશનલ મેગઝિન મિલા હે.
1: ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે નોટિંગહામ ખાતે ત્રીજી T20 મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. 5 મેચની શ્રેણીમાં ભારત 1-0 પાછળ છે. શ્રેણીની 4થી મેચ બ્રિસ્ટલ અને 5મી મેચ સાઉથહેમ્પ્ટનમાં રમાશે. ત્યારબાદ ભારત ઇંગ્લેન્ડ સામે 3 મેચની એક દિવસીય શ્રેણી પણ રમાશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં મેઘમહેર યથાવત. અમરેલીમાં 2ના મોત. મેઘમહેરના પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાતા 20 દરવાજા ખોલાયા. તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો. ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતા 17 ગામ હાઈ એલર્ટ પર. ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર. રેલવે તંત્ર અને વલસાડના સાંસદે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી. વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજે વડી અદાલત મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3ને ઝડપ્યા. નોટિંગહામ ખાતે આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7 વાગે.
3: મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. કાર્યક્રમ વિવરણ બાદ લોકસંગીત આપ સાંભળશો. ત્યારબાદ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી ગુજરાતી સમાચારનું પ્રસારણ થશે. 7:55 અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળશો. 8 વાગે સમાચાર પ્રભાતનો અંક દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે. 8:15 સુગમ સંગીત રજૂ

8 વાગીને 30 મિનિટથી વિવિધ ભારતી પ્રસારણ રહેશે. 10 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, ત્યારબાદ હિન્દી ગઝલ રજૂ કરીશું શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત. અગિયાર વાગ્યાથી વિવિધ ભારતી પ્રસારણ સેવાનો આનંદ આપ માણશો. 12 વાગીને 30 મિનિટે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી મહિલા જગત કાર્યક્રમનું પ્રસારણ થશે. 1 વાગે હિન્દી સમાચાર, ક્રમશઃ અંગ્રેજી સમાચાર પ્રસારિત થશે દિલ્હી કેન્દ્ર પરથી. 1 વાગીને 10 મિનિટે સુગમ સંગીત, 1 વાગીને 20 મિનિટે ગુજરાતી સમાચાર, 1 વાગીને 30 મિનિટે ફિલ્મ સંગીત આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. 2 સમાચારનું પ્રસારણ થશે દિલ્હી કેન્દ્ર પરથી 2:15. 2:30 મિનિટથી વિવિધ ભારતી પ્રસારણ સેવાનો કાર્યક્રમ આપ સાંભળશો.

સાંજે 5 વાગ્યે દિલ્હી કેન્દ્ર પરથી હિન્દી સમાચાર પ્રસારિત થશે. 5 વાગીને 5 મિનિટે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ રજનીગંધા તથા 5 વાગીને 30 મિનિટે NCERT નો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ અને 6 વાગે સુગમ સંગીતનો કાર્યક્રમ રજૂ કરીશું.

છ વાગીને 30 મિનિટથી અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળશો, જેમાં યુવ વાણી અને 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર પ્રસારિત થશે. સાત વાગીને 20 મિનિટે કિસાનવાણી કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીથી ડાંગરનું ઉત્પાદન એ વિશે હસમુખભાઈ પટેલની મેઘના દમણિયાએ લીધેલી મુલાકાત આપ સાંભળશો. સાત વાગીને 50 મિનિટે દિલ્હી કેન્દ્ર પરથી ગુજરાતી સમાચારનું પ્રસારણ થશે. 8 વાગ્યાથી વિવિધ ભારતી પ્રસારણ રહેશે. 8 વાગીને 45 મિનિટે દિલ્હી કેન્દ્ર પરથી સમાચાર સંધ્યા, ક્રમશઃ અંગ્રેજી સમાચાર આપ સાંભળશો. 9 વાગીને 15 મિનિટથી વિવિધ ભારતી પ્રસારણ સેવાના કાર્યક્રમો આપ સાંભળશો. રાત્રે 11 વાગે હિન્દી સમાચાર, ત્યારબાદ અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે. તો મિત્રો, આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે સાંભળીએ લોકસંગીત. સમૂહ સ્વરમાં સાંભળીએ આ રચના.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કે કુશલ નેતૃત્વ મેં ઓર માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ જી કે માર્ગદર્શન મેં આધુનિક નમો એરપોર્ટ દમન વિકાસ ઓર કનેક્ટિવિટી કા નયા અધ્યાય લિખ રહા હૈ.
3: અબ 16 જુલાઈ 2026 સે શરૂ હો રહી હૈ દમન દિલ્લી દમન કી નિયમિત હવાઈ સેવા હર સોમવાર ઓર બુધવાર.
2: ઇસકે સાથ હી જલ્દ હી શરૂ હોગી મુંબઈ દમન અહેમદાબાદ હવાઈ સેવા. અબ સફર હોગા ઓર ભી તેજ આસાન ઓર સુવિધાજનક. ઉડ ચલે દમન, બઢ ચલે દમન, વિકાસ કી નઈ ઉડાન.
3: टिकट बुक करें bookme.alliance air, make my trip, PTM, IRCTC air और अन्य अधिकृत प्लेटफॉर्म पर.
2: नमो एयरपोर्ट से नई उड़ान, दमन के विकास को नई पहचान. दादरा एवं नगर हवेली और दमन एवं दीव प्रशासन द्वारा जनहित में जारी.
0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: ગાયક સમનભાઈ ચરણના સ્વરમાં સાંભળીએ આ લોકગીત.

આપ સાંભળી રહ્યા હતા લોક સંગીત. હવે થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ બનાવવા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બહેરીનમાં રાજા સાથે મુલાકાત કરી. ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારતનું ચર્મ ઉદ્યોગ મુક્ત વેપાર કરારો દ્વારા નવી નિકાસ તકો પ્રદાન કરવા સજ્જ. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરમાં કથિત દાન ઉચ્ચાપત કેસમાં મહાસચિવ ચંપતરાય અને સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કર્યો. યુક્રેને સાયબિરિયાના ઓમ્સ્કમાં રશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો કર્યો. અને પુરૂષ ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબ્રિયાન્તો સાથે વાતચીત કરશે. શ્રી મોદી ગઈકાલે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિના આમંત્રણ પર 3 દિવસની રાજ્ય મુલાકાતે જકાર્તા પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રબોવોએ એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું વ્યક્તિગત સ્વાગત કર્યું હતું. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી કે સ્વાગત કે લીએ પારંપરિક ઇન્ડોનેશિયાઈ ઓર ભારતીય નૃત્ય પ્રસ્તુતિઓ વાલા એક શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કિયા ગયા. યહ દોનું દેશોં કે બીચ ગહરે સભ્યતાગત ઓર સાંસ્કૃતિક સંબંધો કો દર્શાતા હૈ. શ્રી મોદી ઇન્ડોનેશિયા કે રાષ્ટ્રપતિ પ્રાબોવો સુબિયાન્તો કે સાથ દ્વિપક્ષીય વાર્તા કરેંગે. વાર્તા મેં વ્યાપાર, નિવેશ, રક્ષા, સમુદ્રી સુરક્ષા, ડિજિટલ તકનીક ઓર સાંસ્કૃતિક આદાન પ્રદાન કે ક્ષેત્રો મેં સહયોગ બઢાને પર ધ્યાન કેન્દ્રિત કિયા જાયેગા. ઇસસે ભારત ઓર ઇન્ડોનેશિયા के बीच व्यापक रणनीतिक साझेदारी और मजबूत होगी. आकाशवाणी से बात करते हुए भारतीय समुदाय के सदस्यों ने प्रधानमंत्री की यात्रा को लेकर उत्साह व्यक्त किया और भरोसा जताया कि इससे द्विपक्षीय संबंध और मजबूत होंगे तथा व्यापार और निवेश के लिए नए अवसर सृजित होंगे. जकार्ता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से जया भारती.
0: ઇન્ડોનેશિયામાં ભારતીય રાજદૂત સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની મુલાકાત સંરક્ષણ, વેપાર, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, શિક્ષણ અને આરોગ્ય સંભાળ સંબંધિત અનેક કરારો માટે માર્ગ મોકળો કરે તેવી અપેક્ષા છે. ભારત અને ઇન્ડોનેશિયા તેમની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રીની મુલાકાત દરિયાઈ અને આર્થિક સંબંધોને મજબૂત બનાવશે અને ઉભરતા ક્ષેત્રોના સહયોગને વધુ ગાઢ બનાવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે સહકાર મંત્રાલયે છેલ્લા 5

0: વર્ષમાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લગભગ 30 કરોડ લોકોના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે. નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયના 5મા સ્થાપના દિવસ સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે વર્ષ 2021માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત મંત્રાલયે સહકારી માળખાને આધુનિક, પારદર્શક અને ટેકનોલોજી સંચાલિત અને સ્પર્ધાત્મક બનાવી છે.
1: पूरे देश ने बायलॉज को स्वीकार कर लिया है. कहीं पर कोई भी कोई शासन की व्यवस्था कोऑपरेटिव के कंसेप्ट को विकृत करती हुई नहीं देखी है. आज पूरे देश के पैक्स एक ही बायलॉज के तहत काम कर रहे हैं. मॉडल बायलॉज को स्वीकार कर लिया.
0: વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બહેરીનમાં રાજા હમાદ બિન ઈસા અલ ખલીફા સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરી. ડોક્ટર જયશંકર ખાડી દેશોની તેમની 4 દેશોની મુલાકાતના બીજા તબક્કામાં કતારથી બહેરીન પહોંચ્યા, જેમાં કુવૈત અને ઓમન પણ સામેલ છે. ડોક્ટર જયશંકરે બહેરીનમાં ભારતીય સમુદાયની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા બદલ તેમનો આભાર માન્યો. શ્રી જયશંકરે બહેરીનમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરી હતી. ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારતના ચર્મ અને ફૂટવેર ઉદ્યોગની નિકાસ આશરે 42,847 કરોડ છે. ભારત માટે 38 વિકસિત દેશોએ મુક્ત વેપાર કરારો દ્વારા તેમના બજારો ખુલ્લા મૂક્યા છે, જેમાં બ્રિટન, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત અને અન્યનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં લેધર એક્સપોર્ટ કાઉન્સિલ નેશનલ એક્સપોર્ટ એક્નેવને સંબોધિત કરતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે ઇક્વાડોર સહિત ઘણા દેશો ભારત સાથે મુક્ત વેપાર કરારો કરાવવામાં રસ ધરાવે છે, જેનાથી ભારતીય નિકાસકારો માટે હવે નવી તકો ઊભી થાય છે. ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું કે ભારતની ચામડાની નિકાસનો 77% હિસ્સો હાલમાં ફક્ત 15 દેશોમાં જાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટના સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારી લીધા છે. રામ મંદિર દાન કૌભાંડ કેસમાં નામ આવ્યા બાદ બંનેએ રાજીનામું આપી દીધું હતું. નવી નિમણૂક ન થાય ત્યાં સુધી કૃષ્ણમોહનને વચગાળાના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની ફરિયાદને કારણે કથિત દાન ગેરરીતિ કેસમાં નોંધાયેલી FIRનો આધાર બન્યો હતો, જેમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ટ્રસ્ટે મુખ્ય કાર્યકારી અધિકારીની નિમણૂક કરવાનો પણ નિર્ણય લીધો છે અને ઉમેદવારોની ભલામણ કરવા માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે. મીડિયાને સંબોધતા ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવગીરીએ જણાવ્યું હતું કે આ ઘટના પાછળ કાવતરું હોવાની શક્યતાને નકારી શકાય નહીં. તેમણે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે દાનમાં આપેલા બધા ઘરેણા અને કિંમતી વસ્તુઓ સુરક્ષિત છે, યોગ્ય રીતે હિસાબ આપવામાં આવે છે અને દાન કરાયેલી વસ્તુઓની વિગતો ટ્રસ્ટ પાસે ઉપલબ્ધ છે. આદિજાતિ બાબતોના મંત્રાલયે ઓડિશાના પાટનગર ભુવનેશ્વરમાં આદિજાતિ સંશોધન સંસ્થાઓને મજબૂત બનાવવા માટે 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી જુઆલ ઓરામ આ કાર્યશાળાનું ઉદઘાટન કરશે, જેમાં આશરે 200 સહભાગીઓ હાજરી આપશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: जनजातीय कार्य मंत्रालय और वाराणसी के संपूर्णानंद संस्कृत विश्वविद्यालय के बीच एक समझौता ज्ञापन पर हस्ताक्षर किए जाएंगे. कार्यक्रम के दौरान ट्राइब एक्स नामक एक डिजिटल शिक्षण मंच का भी शुभारंभ किया जाएगा. कार्यशाला का उद्देश्य देश भर में जनजातीय अनुसंधान संस्थानों के कामकाज की समीक्षा करना और उन्हें जीवंत ज्ञान संस्थानों, सांस्कृतिक संसाधन केंद्रों और जनजातीय विकास के लिए नीतिगत सहायता केंद्रों में परिवर्तित करने के लिए एक व्यापक कार्यसूची विकसित करना है. दीपेंद्र की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं प्राची वाजपेयी.
0: सेंट्रल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन CBI બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલ 4 ગુનાહિત કેસોમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 26 સ્થળોએ દરોડા પાડ્યા છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, આસામ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરોડા દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. આ મામલે તપાસ ચાલી રહી છે. એજન્સીના જણાવ્યા મુજબ આ કેસોમાં લેફ્ટનન્ટ કર્નલ, મેજર અને એન્જિનિયર રેન્કના કુલ 10 અધિકારીઓ, કેટલાક ખાનગી વ્યક્તિઓના નામ પણ સામે આવ્યા છે. યુક્રેને સાઇબિરિયાના ઓમ્સ્કમાં રશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો કર્યો છે. યુદ્ધ દરમિયાન આ યુક્રેનના સૌથી લાંબા અંતરના હુમલાઓમાંનો એક છે. સ્થાનિક રશિયન અધિકારીઓએ આ હુમલાની પુષ્ટિ કરી છે. યુક્રેન

0: ના જનરલ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલાને કારણે ઓમ્સ્ક રિફાઇનરીમાં આગ લાગી હતી. રિફાઇનરી યુક્રેનિયન કબજા હેઠળના પ્રદેશથી લગભગ 2700 કિલોમીટર દૂર થઈ છે. ઓમ્સ્ક પ્રદેશના ગવર્નર વિટાલી ખોચકનાકે જણાવ્યું હતું કે યુક્રેને રિફાઇનરી પર હુમલો કર્યો હતો અને રશિયન વાયુસેનાએ હુમલામાં સામેલ મોટાભાગના ડ્રોનનો નાશ કર્યો છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે 5 મેચની શ્રેણીની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થવાની છે. ભારતીય ટીમ બરાબરી કરવા માટે પ્રયત્નશીલ રહેશે કારણ કે નવા કેપ્ટન શ્રેયસ અય્યરે હજી સુધી તેમની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ જીત નોંધાવી નથી. આ પહેલા યજમાન ઇંગ્લેન્ડે શનિવારે માન્ચેસ્ટરમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાળ.
1: આજના તમામ અખબારોએ મુંબઈ પુણેમાં ભારે વરસાદના કારણે 13 લોકોના થયેલા મોત અને રાજ્યભરમાં પડેલ વરસાદના સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે મુંબઈ પુણેમાં વરસાદી મહાતોફાનમાં 13ના મોત. ભારે વરસાદના પગલે કેટલાક રાજ્યોમાં એલર્ટ, ભૂસ્ખલન પૂર. સંદેશની હેડલાઇન છે મુંબઈમાં મેઘતાંડવ, 13ના મોત, મુંબઈ ઠપ, પુણે ટ્રેન માર્ગ વ્યવહાર બંધ. દિવ્ય ભાસ્કર લખે છે ગુજરાત મુંબઈમાં વરસાદી તોફાન, 19 ફ્લાઇટ રદ, ટ્રેનો ડાયવર્ટ કરવી પડી, 5ના મોત. આજે રેડ એલર્ટ. રામ મંદિર ટ્રસ્ટે ચંપત મિશ્રાને રામ રામ કરી દીધા. હેડલાઇન છે ગુજરાત સમયની.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ બનાવવા વિદેશમંત્રી એસ જયશંકરે બહેરીનના રાજા સાથે મુલાકાત કરી. ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારતનું ચર્મ ઉદ્યોગ મુક્ત વેપાર કરારો દ્વારા નવી વિકાસ તકો પ્રદાન કરવા સજ્જ. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરના કથિત દાન ઉચાપત કેસમાં મહાસચિવ ચંપતરાય અને સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કર્યો. અને ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 8 વાગે સાંભળશો દિલ્હી કેન્દ્રથી સહપ્રસારિત સમાચાર પ્રભાત. ત્યારબાદ 8:15 અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ.

આપ સાંભળી રહ્યા હતા બિન ફિલ્મી ગીતો. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ.

ગુલમહોર કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ ફિલ્મ ટુ સ્ટેટ્સનું ગીત, જેને સ્વર આપ્યો છે અદિતિ સિંહ શર્માએ અને અમિતાભ ભટ્ટાચાર્યએ. ગીત રચના છે અમિતાભ ભટ્ટાચાર્યની, સંગીતકાર છે શંકર એહસાન લોય.

મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. હવે ફિલ્મ ઓલ ઇઝ વેલનું ગીત સાંભળીએ, જેને સ્વર આપ્યો છે મિથુન અને તુલસીકુમારે. ગીતના શબ્દો લખ્યા છે અમિતાભ વર્માએ, સંગીતથી સજાવ્યું છે.

ગાયક લતા મંગેશકર અને વિપિન સચદેવાના યુગલ સ્વરમાં સાંભળીએ ફિલ્મ ચાંદ કા ટુકડાનું ગીત, સ્વરાંકન છે મહેશ કિશોરનું.

અંજનના શબ્દોને સ્વર આપ્યું છે વિજય બેન્દીતે અને આલિશા ચિનૈયે. ફિલ્મ છે ડાન્સ ડાન્સ.

ગુલમહોર કાર્યક્રમના અંતમાં ફિલ્મ તેરી મેરી કહાનીનું ગીત સાંભળીએ. સોની નિગમ અને સુનિધિ ચૌહાણના સ્વરમાં, જેના ગીતકાર છે પ્રસૂન જોશી તથા સંગીતકાર છે સાજિદ વાજિદ.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે સાંભળીએ કાર્યક્રમ શ્રવણ માધુરી અંતર્ગત હિન્દી ગઝલ. ગઝલ ગાયક ગુલામ અલીને સાંભળીએ. રચના છે મોહસિન નકવીની.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી. વાહ, વસાણો. અજાણ્યા એપથી બચો.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: ગઝલ ગાયક અનુપ જલોટાને સાંભળીએ. રચના છે કૈસર ઉલ જાફરીની.

0: મુરાદ લખનીની રચના સાંભળીએ, જેના ગાયક અને સંગીતકાર છે અનૂપ જલોટા.
1: ચશ્મે પૂર્ણમ

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા શ્રવણ માથુરી કાર્યક્રમ અંતર્ગત હિન્દી ગઝલ. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં આપ સાંભળશો

0: अरे सुनो, आजकल ये क्या हर रोज तुम रेडियो सुनती रहती हो, पढ़ाई लिखाई नहीं करती क्या? घड़ी देखो जरा, 3 बज रहे हैं 3।
1: वो क्या है ना कि आजकल मैं हर रोज दिन में 3 बजे सुनती हूँ सखी सहेली।
0: सखी सहेली?
1: हाँ, हर रोज 2 सखियाँ 3 बजे बड़ी मजेदार बातें करती हैं। और तो और, पढ़ाई, करियर, इंटरनेट, सोशल मीडिया और दुनिया भर की दिलचस्प जानकारियाँ भी देती हैं।
0: अच्छा, तो मुझे भी बताना जरा, मैं भी सुनूंगा सखी सहेली।
1: हाँ हाँ, क्यों नहीं, सखियाँ ही नहीं सखा भी सुनते हैं सोमवार से शुक्रवार दोपहर 3 बजे
2: सखी सहेली।
3: मुकेश की आवाज में अब आपको सुनवाते हैं पहली नजर, इस फिल्म का गाना। डॉक्टर सफदर आह का लिखा हुआ गाना, संगीत है अनिल बिस्वास का।
4: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
5: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
4: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે, અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત। દાદરા

0: दादर हवेली और दमन दीव सरकारी इंजीनियरिंग कॉलेज में
1: वर्ष 2026-27 के लिए प्रवेश शुरू।
0: डिप्लोमा से डिग्री अभ्यास के लिए सिविल, मैकेनिकल, इलेक्ट्रिकल, कंप्यूटर और बायोमेडिकल इंजीनियरिंग के लिए ऑनलाइन या ऑफलाइन आवेदन कर सकते हैं। डिप्लोमा इंजीनियरिंग के बाद डिग्री इंजीनियरिंग के दूसरे वर्ष में भी प्रवेश कर सकते हैं।
1: ऑनलाइन आवेदन के लिए वेबसाइट है www.dhtednhdd.in।
0: हायर एंड टेक्निकल एजुकेशन विभाग, दादरा नगर हवेली और दमन दीव।
2: ITI एडमिशन 2026-27
1: सरकारी औद्योगिक तालीम संस्थान दादरा नगर हवेली और दमन दीव में प्रवेश प्रक्रिया शुरू।
3: ITI में विभिन्न कोर्स में प्रवेश के लिए वेबसाइट है www.dhtednhdd.in।
1: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026 हायर एवं टेक्निकल एजुकेशन विभाग
3: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी।
4: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
2: ITI एडमिशन 2026-27
1: सरकारी औद्योगिक तालीम संस्थान दादरा नगर हवेली और दमन दीव में प्रवेश प्रक्रिया शुरू।
3: ITI में विभिन्न कोर्स में प्रवेश के लिए वेबसाइट है www.dhtednhdd.in।
1: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026 हायर एवं टेक्निकल एजुकेशन विभाग
3: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी।
5: એક સાચા સ્મિતથી દુનિયા જીવાતી હોય છે, બોલ શાને આંસુઓ પીડા કે કડતર વાવીએ।
6: પાક લણવો છે હવે કરુણા તણો, સમજણ તણો, માનવીના મૂળમાં પહોંચીને ઈશ્વર વાવીએ।
5: વારસામાં જો કવિતા કેટલી સદ્ધર મળી, નવ કવિનો શબ્દ થઈ જઈએ ને નવતર વાવીએ।
6: ક્યાં વધારે પામવાની કોઈ ઈચ્છા રાખીએ, એકમાંથી બસ અઢી થઈ જાય અક્ષર વાવીએ।
5: તો એવા અઢી અક્ષરનો આપણા વચ્ચેનો જિજ્ઞાબેન સંબંધ છે પ્રેમનો, આપણા વચ્ચેનો અને સહિર કાર્યક્રમ સાંભળતી બહેનો વચ્ચેનો સંબંધ।
6: અને આ જે પ્રેમનો સંબંધ છે ને, અને બહેનો આ પ્રેમનો સંબંધ છે ને, એ એકદમ પારદર્શક છે
5: કે જ્યાં અમે તમારી સાથે અને તમે અમારી સાથે લાગણીની પરસ્પર વહેંચણી કોઈ જાતના સંકોચ વિના કરો છો, અને એ જ તો સાચો સંબંધ કહેવાય।
6: અને જ્યારે આવા પ્રેમના સંબંધની વાત થતી હોય ને, ત્યારે કંઈક આવું ગણગણવાનું પણ મન થઈ જાય હો તારાબેન।

0: બહેનો, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીની પૂજા થાય છે ને ત્યાં દેવતાઓનો વાસ છે એવું કહેવાય છે. પણ ધારાબેન, આપણે એમ કહીએ તો કે જ્યાં નારી અને તેની આસપાસની સ્વચ્છતા હોય છે ને ત્યાં જ લક્ષ્મીનો વાસ હોય છે.
1: હા હો જીજ્ઞાબેન, એકદમ સાચી વાત. આપણે ઘરની લક્ષ્મી કહેવાઈએ. સવારથી સાંજ સુધી આપણે ઘરને ચમકાવવા કેટલી મહેનત કરીએ છીએ, પણ આજે આપણે વાત એ કરવાની છે કે આ સ્વચ્છતા માત્ર ઘરના ઉંબરા સુધી સીમિત ન રાખીએ અને એને આપણી એક આદત બનાવીએ.
0: જુઓ બહેનો, રસોડું છે ને એ આપણી ઔષધશાળા છે. જો ત્યાં આપણે સ્વચ્છતા રાખીશું ને તો હોસ્પિટલના ખર્ચમાંથી આપોઆપ બચી શકીશું.
1: અને આપણે એમ થાય કે રસોડું તો આપણું સ્વચ્છ જ હોય છે, પણ એમાં ઘણી બધી એવી નાની નાની બાબતો હોય છે કે જે આપણે ધ્યાનમાં લેવા જેવી હોય છે. એવી જ એક નાની બાબતની વાત કરીએ ને તો એ છે વાસણ ધોવાના આપણા સ્ક્રબર. દર અઠવાડિયે આપણે એને ખરેખર ગરમ પાણીમાં સાફ કરીને બદલવા જોઈએ. તમને એમ થાય કે સ્ક્રબરમાં શું હતું, પણ એ સ્ક્રબરમાં પણ થોડો થોડો એઠવાડ રહી જતો હોય ને એ અઠવાડિયે કે 10 દિવસે એમાંથી સૂક્ષ્મ બેક્ટેરિયા અને વાયરસનું સર્જન કરે અને જે આપણા વાસણમાં લાગી શકે અને વાસણ

0: પર આપણા શરીર સુધી પણ પહોંચી શકે.
1: એવી જ રીતે બહેનો રસોડાના પ્લેટફોર્મ પર પણ એઠફાળ ન રહેવા દો. જો રસોડામાં પ્લેટફોર્મ છે ને એ મહત્વનો વિભાગ છે, જો ત્યાં કોઈક એઠવાળ હોય, ગંદકી હોય, તો ત્યાં નાના નાના સૂક્ષ્મ બેક્ટેરિયાઓ થતા હોય, જીવાત થતી હોય, તો જો એ પ્લેટફોર્મ ગંદુ હોય ને તો આ બધા બેક્ટેરિયા એના પર મારો કરે છે અને એનું ઘર બની જાય છે. એટલે સૌથી મહત્વની વાત કે રસોડાનું પ્લેટફોર્મ તમે એકદમ ચોખ્ખું રાખો,
0: કારણ કે આપણે આપણા ઘરના વાલા એવા સ્વજનોની દરેકની પ્રિય વસ્તુઓ બનાવવી હોય તો પ્લેટફોર્મ ઉપર જ બધી વસ્તુઓ બનાવી અને ત્યાં જ આપણે મૂકીએ પણ ખરા. એટલે કહેવાનો મતલબ કે જ્યાં આપણે આપણા શરીરમાં જે ખોરાક જાય છે એ મૂકવાની જગ્યા એ પ્લેટફોર્મ છે, એ અગત્યનો ભાગ છે. જો એ ચોખ્ખું ન હોય અને ત્યાં જીવાત ફરતી હોય તો એ રસોઈમાં પણ જવાની જ.
1: બહેનો, આપણે ઘણીવાર ઘર સાફ કરીને કચરો પણ શેરીમાં નાખી દઈએ છીએ, પણ જો બહેનો, જો શેરી ગંદી હોય તો ત્યાંથી માખી અને મચ્છર ઉડીને પાછા આપણા ઘરમાં જ આવવાના છે. એટલે આપણે મારું ઘર નહીં પણ મારું ગામ સ્વચ્છ હોય એવો અભિગમ રાખીએ. અને જો આપણે એવો અભિગમ રાખીશું ને તો જેમ મારું ઘર સ્વચ્છ રહેશે, મારો મહોલ્લો સ્વચ્છ રહેશે, મારું ગામ સ્વચ્છ રહેશે, તો આપોઆપ આપણું રાજ્ય અને રાષ્ટ્ર પણ સ્વચ્છ રહેશે.
0: અને એટલે જ કોઈએ કહ્યું છે ને કે ઘરનો ઉંબરો ત્યારે જ દીપે જ્યારે આંગણું સાફ હોય,
1: અને નારીની શોભા ત્યારે જ વધે જ્યારે સ્વચ્છતા એનો સ્વભાવ હોય.
0: અને આમે કચરો ડબ્બામાં નાખવો ને એ એક જાતનું મેનર પણ છે. આપણે મોટી મોટી મેનરની વાતો કરીએ પણ હાલતે ચાલતે ક્યાંય બહારે પબ્લિક પ્લેસ ઉપર પણ જાહેર સ્થળોએ જતા હોઈએ ત્યારે નાસ્તાના પાઉચ હોય, પાણીના પાઉચ હોય, એ બધું આપણે હાલતા જઈએ અને રસ્તે ફેંકતા જઈએ છીએ, તો આ ટેવ પણ બહુ કહેવાતી નાનકડી છે પણ અસર ખૂબ મોટી છોડીને જાય છે.
1: તો બહેનો, આજે અમે તમારા માટે એવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને ઉપસ્થિત થયા છીએ.
0: સ્વચ્છતાનો સાથ, પ્રગતિનો હાથ, અને આ વાર્તાલાપ આપી રહ્યા છે ઉષા ઠક્કર.
2: નમસ્તે બહેનો, આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ સૂત્રો આપણે જીવનમાં વણી લેવો જોઈએ. ગાંધીજીએ તો આગળ વધીને જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું સૂત્ર આપ્યું છે. શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે. આપણે હાથ પગ આંખ મન નાક નળી વાળ દાંત ચામડી વગેરે અંગોની સફાઈ જરૂરી છે. આપણા કપડાં સ્વચ્છ અને શરીર સ્વસ્થ રાખે છે, આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને ઉત્સાહમાં વધારો થાય છે. જાહેર આરોગ્ય જેવા કે ઘર મહોલ્લાની નિયમિત સફાઈ રાખવી જોઈએ. ઘર સુંદર હોય અને રાસ રસેલું હોય, પરંતુ જો તે ઘરને સ્વચ્છ રાખવામાં ન આવે તો જેવું જોઈએ તેવું સુંદર અને આકર્ષક દેખાતું નથી. ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ હોવો જોઈએ. ક્યાંય ગંદકી કે કચરો નાખવો નહીં. કચરામાં ઢગલા ન થવા દેવા જોઈએ. કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે છે અને જંતુઓ દરેક જગ્યાએ રોગચાળો ફેલાય છે. આ રોગચાળો આપણને નુકસાન કરે છે. તે પહેલાં કચરો કચરા ટોપલીમાં નાખવાની આદત રાખી. આપણો દેશ ગામડાનો બનેલો છે. લોકોમાં કેળવણીનો અભાવ જોવા મળે છે અને પરિણામે ગંદકીનો પાર નથી હોતો. લોકોના ઘર આંગણામાં જ ઉકરડા બની જાય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે, તેથી માખી અને મચ્છરનો બેસુમાર ઉપદ્રવ થાય છે. લોકો ગમે ત્યાં થૂકે છે અને પોતાનું નાક સાફ કરે છે, આથી ગામડાના લોકો અને રોગના ભોગ બની જાય છે. શહેરોમાં અને ચાલીઓમાં અને પોળોમાં લગભગ દરેક જગ્યાએ આવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. મહાત્મા ગાંધીજીએ સફાઈને ખૂબ જ મહત્વ આપ્યું હતું. તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા. આથી આશ્રમવાસીઓ રોજ સવારે સફાઈ કામ કરતા, એમની સાથે ગાંધીજી પણ સફાઈમાં જોડાઈ જતા. કેટલીક શાળાઓમાં શિક્ષણ કાર્યની શરૂઆતમાં સફાઈ કાર્યક્રમ રાખવામાં આવે છે. નઈ તાલીમ સે શરૂ હોતી હૈ, આજે બુનિયાદીનું શિક્ષણનું સૂત્ર. વળી શ્રામ શિબિરો અને સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે. આ યજ્ઞ કાર્યમાં સૌ જોડાય અને બીજાને પણ પ્રેરિત કરીએ. સ્વચ્છતા એ મહાન અભિયાન, સ્વચ્છતા મેં દીજીએ અપના યોગદાન. સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગ્રામ પંચાયતની શહેરોમાં શુદ્ધરાયની હોય છે, સાથે પ્રવૃત્તિમાં લોકોનો સાથ સહકાર એટલો જ જરૂરી છે. કરો

किसी का इंतजार, देश है सबका बढ़ाओ स्वच्छता अभियान। आपड़ा वड़ा प्रधान श्री नरेन्द्र भाई मोदीए स्वच्छता अभियान गांधी जयंती एटले के 2 ઓક્ટોબર 2014 स्वच्छता अभियान अने जाहेर रस्ता में कचरो फेंको नहीं, थूक थूकदानी में नाखू, तड़ाव में कचरो फेंको नहीं, પોતાના સંતાનોને નાનપણથી સ્વચ્છતાના પાઠ ભણાવવા જોઈએ, બાળકોને ડસ્ટબિનનો ઉપયોગ કરતા શીખવવું જોઈએ, અને આમ પણ આપણે આપણી ધરતી માતાને સ્વર્ગથી અધિક માનીએ છીએ ત્યારે એને ગંદકીથી મુક્ત કરવાની જવાબદારી આપણી જ છે। આપણી ભારતીય સંસ્કૃતિ હંમેશા સ્વચ્છના ગુણગાન ગાયા છે। એ એક જવાબદારી શેરી તરીકે આપણા માત્ર ઘરમાં જ નહીં પણ આપણા આજુબાજુ, આપણા ફળિયામાં, શહેરના જાહેર રસ્તાઓ, જાહેર સ્થળોમાં સ્વચ્છતા જાળવી રાખવાના પ્રયત્ન કરી લોકોને સામેલ કરીએ। આપણે આપણા ઘરના બહારના વાતાવરણમાં સાથે શું લેવા દેવા, સ્વચ્છતાની બાબતમાં આ વિચાર બિલકુલ ખોટો છે। જેમ કે ચૂલામાં સળગતા લાકડાનો છેવટનો ભાગ પોતાને સળગ્યા વિના માને પણ તે સળગ્યા વગર રહેતો નથી, જેવું છે તમારા ઘરની બહાર પણ જો સ્વચ્છતા નહીં હોય તેની માઠી અસર તમારા આરોગ્ય પર ચોક્કસ થવાની। એટલે આપણે જ્યારે પણ કોઈ જાહેર સ્થળે જતા આવતા હોય ત્યારે તેની સ્વચ્છતાનો પણ પૂરેપૂરો ખ્યાલ રાખવો જરૂરી છે। આપણે જોઈએ છીએ કે મોટે ભાગે જાહેર સ્થળો જેવા કે બાગ બગીચા, બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલ વગેરે ગંદકીથી ઉભરાતા હોય છે, ત્યાં સ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળે છે। આપણે એવું માની લઈએ છીએ કે જાહેર સ્થળોની જવાબદારી સરકારની પણ આપણી માન્યતા ખોટી છે। એ જવાબદાર નાગરિક તરીકે આપણે વર્તીએ તો આવા સ્થળોને સ્વચ્છ જરૂરી બનાવી શકાય છે। સવાલ છે સંકલ્પનો, એની શરૂઆત આપણાથી જ થવી જોઈએ, પોતે જ આપણા ચોકીદાર બનીએ, એ તો સ્વચ્છતા માટે બીજા તરફ જોવું નહીં પડે। આપણી માન્યતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્વચ્છ ભારતનું સ્વપ્ન જોયું છે, એમના સ્વપ્નને ભારતવાસીઓએ સાકાર કરવાનું છે। એ એક ભારતવાસીનો ધર્મ શું છે, આપણી ફરજ શું છે તેનો વિચાર આપણા બધા એટલે કે નાના મોટાએ સૌએ કરવો જ જોઈએ। સ્વચ્છ રીતભાત આપણા સ્વસ્થ જીવન માટે ખૂબ જ જરૂરી છે। સ્વચ્છતા મેં રખીએ ધ્યાન, સ્વચ્છતા એ દેશ બનેગા મહાન। સ્કૂલ અને કોલેજમાં સ્વચ્છતા પર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આજના દિવસોમાં એ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે, કારણ કે આપણી જનસંખ્યા સ્વચ્છતાના અભાવમાં બીમારીના કારણે રોજ બરોજ પરેશાન થઈ રહી છે। એટલા માટે જ આપણે જીવન પ્રદાન કરવા માટે આપણે સૌએ સાથે મળીને સ્વચ્છતા તરફ પગલું માંડવું જોઈએ। સ્વચ્છતા આપણને માનસિક, શારીરિક અને સામૂહિક અને બૌદ્ધિક રીતથી સ્વસ્થ બનાવે છે। સામાન્ય રીતે આપણે સૌએ એક બાબતનો નજરે ચડી જશે કે આપણા મમ્મી દાદી પૂજા કરતા પહેલા સ્નાન કરી સ્વચ્છ થઈ સ્વચ્છ કપડાં પહેરીને પછી ઘરમાં ઝાડુ પોતું કરીને પછી પૂજા કરવા બેસે છે, જેથી ભગવાન પણ રાજી રહે છે, જેથી આપણા ખરાબ વિચાર, ખરાબ ઈચ્છાનો નાશ થાય છે, કારણ કે તન પાવન તો મન પાવન। સ્વચ્છ અને આરોગ્ય વિશે આવી ગંભીર જાગૃતિ બહેનો રાખે તો ખરેખર ખૂબ જ સુંદર પરિણામો જોવા મળે, અને આમ પણ જો દેશને સમૃદ્ધિ બનાવશે તો તેમાં બહેનોનું મોટું યોગદાન પણ જરૂરી જ છે। જ્યાં બહેનો આગળ આવી છે ત્યાં દેશ પ્રગતિ જરૂરથી કરી શકશે। આપણી સરકાર ટીવી, રેડિયો અને વર્તમાન પત્રો જેવા માધ્યમો દ્વારા જેવા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરે છે, સાથે સાથે સ્વચ્છતા જાળવવાના અંગે સામેલ કરવો જરૂરી બની જાય। સફાઈ ઝુંબેશ દ્વારા પણ લોક જાગૃતિ લાવી શકાય છે, ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખીને જાગૃતિનું કામ કરી શકાય છે। સ્વચ્છતાનું ધ્યાન રાખશું તો આપણું ઘર, ગામ, શહેર, આપણું પર્યાવરણ તેમજ આપણો દેશ સ્વચ્છ બનશે, અને આપણે સ્વસ્થ રહીશું તો આવતી પેઢી સ્વચ્છ અને સદ્દડ બનશે, અને એને કોઈ શંકાને સ્થાન નથી। આપણે ભારતીય થઈને ભારતને સ્વચ્છ રાખવા માટે શપથ લેવા જોઈએ કે ન તો આપણે ગંદકી ફેલાવશું કે ન તો કોઈને કરવા દેશું। આપણા જીવનમાં સાદગી, સંયમ, નીતિ અને ઉદ્યમની સાથે સાથે સ્વચ્છતાનો પણ સમાવેશ થાય
તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે? સ્વચ્છતા રૂપી દીવ

0: અસ્વચ્છતા રૂપી અંધકારને દૂર કરશે. આ શ્રદ્ધાને અપનાવી તેને આપણા જીવનમાં દ્રઢ કરીએ અને એ પ્રમાણે વર્તીશું તો આવતીકાલનો સૂરજ સ્વચ્છતાની એક નવી કલ્પનાને સાકાર કરવામાં સફળ બનશે. ચાલો આપણે સંકલ્પ કરીએ, આપણા ભારત દેશને સ્વચ્છ બનાવીએ એવો સંકલ્પ કરીએ કે આપણો ભારત દેશને સ્વચ્છ અને સમૃદ્ધ બનાવવા માટે પૂરેપૂરું યોગદાન આપીએ. અહીં મને એક પંક્તિ યાદ આવે છે, સ્વચ્છતાને લઈ ચલો મંજિલ કિનારે, ખડો છે દેશ આખો થઈ પડખે તમારે.
1: તો બહેનો, હમણાં જ આપે માહિતીસભર વાર્તાલાપ સાંભળ્યો, સ્વચ્છતાનો સાથ પ્રગતિનો હાથ,
2: અને આ વાર્તાલાપ આપી રહ્યા હતા ઉષા ઠક્કર.
1: તો બહેનો, આપણે એટલું ચોક્કસથી નક્કી કરીએ કે આપણા ઘરના નાના નાના પ્રસંગોમાં આપણે જેટલી મહેનત કરીએ છીએ ને, તો આ સ્વચ્છતા અભિયાનમાં પણ એક ઉત્સવની જેમ મહેનત કરીએ. જેમ તહેવારોમાં ઘરને સજાવીએ છીએ, સાફ કરીએ છીએ, તેવી જ રીતે આપણા મનને અને વાતાવરણને દરરોજ સાફ રાખીએ.
2: અને આમે બહેનો, સ્ત્રીઓ તો ઘરની મહારાણી કહેવાય. સવારે ઉઠીને પહેલું કામ શું કરે? સાવરણી પકડવાનું. અને આપણે ક્યારે વિચાર્યું છે કે આ સાવરણીમાં કેટલી શક્તિ છે? એ માત્ર આપણા ઘરની ધૂળ નથી સાફ કરતી, પણ આપણા પરિવારનું નસીબ અને સ્વાસ્થ્ય પણ સાફ રાખે છે. અને એટલે જ તો આપણા સંપ્રદાયમાં સાવરણીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. કેમ કે સ્વચ્છતા રાખવી હોય તો એની શરૂઆત સાવરણીથી જ કરવી પડે.
1: એટલે બહેનો, આપણે જેમ દિવાળી આવે ને ત્યારે જ ઘર સાફ કરીએ, એના બદલે દરરોજ ઘરના ખૂણે ખૂણા સાફ કરીએ તો ઘર એકદમ ચોખ્ખું ચણાક થઈ જશે. અને આવું ચોખ્ખું ઘર જોવું કોને ન ગમે? જો આપણે થોડું પણ ધ્યાન રાખીશું ને તો બીમારીના ખાટલા આપણા ઘરે ક્યારેય નહીં આવે.
2: અને આવી સરસ મજાની વાતો હજી પણ કરશું, પણ એ પહેલા થઈ જાય એવું જ સરસ મજાનું ગીત.

0: આપણે બપોરથી ભેગા થયેલા હવારથી. તમારું નામ તો કયો?
1: આમ તો બધાય મન લાલો જ કે.
0: હે, એલા મારું નામ લાલો હે.
2: પરેવા ઉડે એ દિશે મન રાતારે ના જાવું, નથી ત્યાં એ માળો તારો નથી સા.

0: બહેનો, સુંદરતાથી વધીને ચારિત્ર્ય છે,
1: પ્રેમથી વધીને ત્યાગ છે,
0: ધન દોલતથી વધીને માનવતા છે,
1: પણ સુંદર સંબંધોથી વધીને આ દુનિયામાં કંઈ જ નથી.
0: તો આપણી વચ્ચેના આ સંબંધોને નિભાવવા માટે ફરી મળીશું આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં
1: આવતા મંગળવારે બરાબર બપોરે 12:30 વાગે.
0: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
1: આવજો બહેનો, આવજો.

કવિતા કૃષ્ણમૂર્તિને આપ સાંભળી રહ્યા હતા, રચના હતી રમણભાઈ પટેલની. આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સમજૂતીના કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત. ગુજરાતના અમદાવાદમાં થયેલા 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38ને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજાના નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખ્યો. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનું છઠ્ઠું જૂથ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આંદોલન કરી રહેલા નાગરિકોએ પાકિસ્તાન સરકારને માંગણીઓ પૂરી કરવા 9 જુલાઈ સુધીની મુદત આપી અને ફિફા વિશ્વકપમાં અમેરિકાને હરાવીને બેલ્જિયમનો

0: સરકારે વર્ષ 2022માં હાઈકોર્ટમાં સજાની મંજૂરી માટે અરજી કરી હતી, તો સજા પામેલા દોષિતોએ વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરી હતી. આ સજાના કેસમાં વર્ષ 2025થી હાઈકોર્ટની ડબલ જજની બેન્ચ સમક્ષ દરરોજ સુનાવણી થતી હતી. હાઈકોર્ટે આજે ચુકાદો આપતા વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. દોષિતોની અપીલ ફગાવી છે. ગુજરાત હાઈકોર્ટે મૃતકોના પરિજનોને 10 લાખ, ગંભીર ઘાયલોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. 31 માર્ચ 2027 સુધીમાં અસર પણ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો છઠ્ઠો જથ્થો આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયો છે. આકાશવાણી જમ્મુથી સંવાદદાતાના અહેવાલ મુજબ કુલ 8,815 યાત્રાળુઓ કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે રવાના થયા હતા. કુલ 3,989 યાત્રાળુઓ બાલતાલ રૂટ માટે, જ્યારે 4,826 યાત્રાળુઓ પહેલગામ રૂટ માટે રવાના થયા હતા. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વધતા જતા રાજકીય તણાવ વચ્ચે જમ્મુ અને કાશ્મીર યુનાઇટેડ આવામી એક્શન કમિટીએ ઇસ્લામાબાદ સરકારને 48 કલાકનો સમય આપ્યો છે અને જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો 9 જુલાઈએ કડક અને નિર્ણાયક પ્રતિક્રિયા આપવાની ચીમકી આપી છે. એક ઔપચારિક જાહેરાતમાં સમિતિએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની બધી માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમનો ધરણા વિરોધ અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે. સમિતિએ પીઓકેના રહેવાસીઓ અને કાશ્મીરી સમુદાયના સભ્યોને 9 જુલાઈના રોજ વિરોધમાં ભાગ લેવા હાકલ કરી છે. પાકિસ્તાને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સંયુક્ત આવામી એક્શન કમિટી પર પ્રતિબંધ મૂક્યો, ત્યારથી વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. વિરોધ પ્રદર્શનના આયોજકોનો આરોપ છે કે 600થી વધુ કાર્યકરો અને રાજકીય નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય નૌકાદળ 11 જુલાઈના રોજ વિશાખાપટ્ટનમમાં છઠ્ઠું સ્વદેશી રીતે નિર્મિત સ્ટીલ્થ ફ્રિગેટ મહેન્દ્રગીરી યુદ્ધ જહાજ કાર્યરત કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સ્ટીલ્થ ફ્રિગેટ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા આંતરિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: रक्षा मंत्रालय ने बताया कि इस स्टील्थ फ्रिगेट को भारतीय नौसेना के युद्धपोत डिजाइन ब्यूरो द्वारा आंतरिक रूप से डिजाइन किया गया है. इस जहाज का नाम पूर्वी घाट की भव्य महेंद्रगिरी पर्वत श्रृंखला के नाम पर रखा गया है. मंत्रालय ने कहा कि यह जहाज लचीलेपन, शक्ति और अटूट संकल्प का प्रतीक है. महेंद्रगिरी जहाज अब एक विशिष्ट विरासत बनने और भारत के समुद्री इतिहास में एक और गौरवशाली अध्याय जोड़ने के लिए तैयार है. यह जहाज आधुनिक संयुक्त डीजल या गैस प्रणोदन प्रणाली से संचालित है. यह इसे समुद्री अभियानों के पूरे स्पेक्ट्रम में असाधारण मजबूती के साथ उच्च गति संचालन करने में सक्षम बनाता है. अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से कृष्णकांत.
0: ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સિએટલમાં રાઉન્ડ ઓફ 16 મેચમાં અમેરિકાને 4-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. બેલ્જિયમ હવે શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનનો સામનો કરશે. આ પહેલા સ્પેને ગઈકાલે રાત્રે પોર્ટુગલને 1-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન પોર્ટુગીઝ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેમના દેશ રાઉન્ડ ઓફ 16માંથી બહાર થયા બાદ તે આગામી ફિફા વિશ્વકપમાં પાછા નહીં ફરવાની જાહેરાત કરી છે. આર્જેન્ટિના આજે રાત્રે એટલાન્ટામાં બીજા રાઉન્ડ ઓફ 16 મેચમાં ઇજિપ્તનો સામનો કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સમજૂતીના કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત. ગુજરાતના અમદાવાદમાં થયેલા 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38ને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજાના નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખ્યો. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનું છઠ્ઠું જૂથ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી કા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

જ્વેલ થીફ ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં. રચના હતી મજરૂહ સુલતાનપુરીની, સંગીત હતું એસ ડી બર્મનનું.

0: અસલી નકલી ફિલ્મનું આ ગીત હમણાં આપણે સાંભળ્યું લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ.

એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સીઆઈડી ફિલ્મનું આ ગીત આપણે સાંભળ્યું મોહમ્મદ રફી અને ગીતા દત્તના સ્વરમાં. રચના મજરુ સુલતાનપુરીની, સંગીત હતું ઓપી નૈયરનું.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

ફિલ્મ હતી દુલ્હન વહી, જો પિયામનભાઈએ સ્વર આપ્યો હતો, કલાકાર યશુદાસ અને હેમલતાએ. આ ગીત સાથે આજનો રજનીગંધા કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

આકાશવાણીનું દમણ કેન્દ્ર છે. સાંજના 5:30 થઈ છે અને હવે પ્રસ્તુત છે NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કે કુશલ નેતૃત્વ મેં ઓર માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ જી કે માર્ગદર્શન મેં આધુનિક નમો એરપોર્ટ દમન વિકાસ ઓર કનેક્ટિવિટી કા નયા અધ્યાય લિખ રહા હૈ.
3: અબ 16 જુલાઈ 2026 સે શરૂ હો રહી હૈ દમન દિલ્લી દમન કી નિયમિત હવાઈ સેવા હર સોમવાર ઓર બુધવાર.
2: ઇસકે સાથ હી જલ્દ હી શરૂ હોગી મુંબઈ દમન અહેમદાબાદ હવાઈ સેવા. અબ સફર હોગા ઓર ભી તેજ આસાન ઓર સુવિધાજનક. ઉડ ચલે દમન, બઢ ચલે દમન, વિકાસ કી નઈ ઉડાન.
3: ટિકિટ બુક કરે bookme.alliance air, make my trip, paytm, irctc air ઓર અન્ય અધિકૃત પ્લેટફોર્મ પર.
2: નમો એરપોર્ટ સે નઈ ઉડાન, દમન કે વિકાસ કો નઈ પહેચાન. દાદરા એવમ નગર હવેલી ઓર દમન એવમ દીવ પ્રશાસન દ્વારા જનહિત મેં જારી.

0: ખુશ્બુ આલ્બમની આ રચના આપે સાંભળી. કલાકાર હતા પુરુષોત્તમ ઉપાધ્યાય. સુગમ સંગીત આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कुशल नेतृत्व में और माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल जी के मार्गदर्शन में आधुनिक नमो एयरपोर्ट दमन विकास और कनेक्टिविटी का नया अध्याय लिख रहा है.
3: अब 16 जुलाई 2026 से शुरू हो रही है दमन दिल्ली दमन की नियमित हवाई सेवा हर सोमवार और बुधवार.
2: इसके साथ ही जल्द ही शुरू होगी मुंबई दमन अहमदाबाद हवाई सेवा. अब सफर होगा और भी तेज, आसान और सुविधाजनक. उड़ चले दमन, बढ़ चले दमन, विकास की नई उड़ान.
3: टिकट बुक करें bookme.alliance air, make my trip, PTM, IRCTC air और अन्य अधिकृत प्लेटफॉर्म पर.
2: नमो एयरपोर्ट से नई उड़ान, दमन के विकास को नई पहचान. दादरा एवं नगर हवेली और दमन एवं दीव प्रशासन द्वारा जनहित में जा

0: કલાકાર આશા ભોંસલેને હમણાં આપણે સાંભળ્યા. રચના હતી અવિનાશ વ્યાસની.
1: પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.

0: કલાકાર મુકેશને હમણાં આપે સાંભળ્યા.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કે કુશલ નેતૃત્વ મેં ઓર માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલજી કે માર્ગદર્શન મેં આધુનિક નમો એરપોર્ટ દમન વિકાસ ઓર કનેક્ટિવિટી કા નયા અધ્યાય લિખ રહા હૈ.
2: અબ 16 જુલાઈ 2026 સે શરૂ હો રહી હૈ દમન દિલ્લી દમન કી નિયમિત હવાઈ સેવા હર સોમવાર ઓર બુધવાર.
1: ઇસકે સાથ હી જલ્દ હી શરૂ હોગી મુંબઈ દમન અહેમદાબાદ હવાઈ સેવા. અબ સફર હોગા ઓર ભી તેજ આસાન ઓર સુવિધાજનક. ઉડ ચલે દમન બઢ ચલે દમન વિકાસ કી નઈ ઉડાન.
2: टिकट बुक करें bookme.alliance air, makemytrip, paytm, irctc air और अन्य अधिकृत प्लेटफॉर्म पर.
1: नमो एयरपोर्ट से नई उड़ान, दमन के विकास को नई पहचान. दादरा एवं नगर हवेली और दमन एवं दीव प्रशासन द्वारा जनहित में जारी.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત અમી કારિયા અને મારી સાથે છે કેવિન સોની. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. તો મિત્રો, આજના યુવાણી કાર્યક્રમમાં આપણે એક એવી રમત જે આપણા દિલમાં વસેલી છે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, એટલે કે હોકી. મિત્રો, હોકી એટલે ભારતનો એ સુવર્ણ ઇતિહાસ જેણે આખી દુનિયાને બતાવ્યું કે ભારતીયો જ્યારે હાથમાં સ્ટિક લે છે ત્યારે જાદુ સર્જાય છે. આજના સમયમાં પણ હોકી પ્રત્યેનો આપણો પ્રેમ અકબંધ છે. તો તૈયાર થઈ જાઓ, આજે આપણે જાણીશું કે કેવી રીતે એક લાકડીની સ્ટિક અને નાના દડાએ ભારતને વિશ્વ વિજેતા બનાવ્યું હતું. ઇતિહાસની વાત કરીએ તો હોકી દુનિયાની સૌથી જૂની રમતોમાંની એક છે. ઇજિપ્તમાં 4000 વર્ષ જૂના એવા પુરાવા મળ્યા છે જેમાં લોકો લાકડીથી રમત રમતા હતા. હોકીની શરૂઆત 18મી સદીમાં ઇંગ્લેન્ડમાં થઈ, જો કે ભારતનો સાચો પ્રભાવ 1928ના એમ્સ્ટરડેમ ઓલિમ્પિકથી શરૂ થયો. શું તમે જાણો છો કે 1928 થી 1956 સુધી ભારત ઓલિમ્પિકમાં સતત 6 ગોલ્ડ મેડલ જીત્યું હતું? આ એક એવો રેકોર્ડ છે જે દુનિયાની કોઈ પણ ટીમ માટે આજે પણ સપના જેવો છે. ભારત પાસે અત્યાર સુધીમાં કુલ 8 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ છે. હોકીની વાત નીકળે અને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીને યાદ ન કરીએ એ તો શક્ય જ નથી. આજના સમયમાં પણ તેમનું નામ આદરથી લેવાય છે. 1936ના બર્લિન ઓલિમ્પિકનો એક કિસ્સો બહુ ફેમસ છે. કહેવાય છે કે ધ્યાનચંદજીની રમત જોઈને હિટલર એટલો પ્રભાવિત થયો હતો કે તેણે ધ્યાનચંદજીને જર્મની તરફથી રમવા માટે ઓફર કરી હતી અને જર્મન આર્મીમાં ઊંચા હોદાની લાલચ પણ આપી હતી. પણ આપણા દેશપ્રેમી ધ્યાનચંદે નમ્રતાથી કહ્યું હતું, હિન્દુસ્તાન વેચવા માટે નથી. આ જુસ્સો ભારતીય હોકીની અસલી ઓળખ છે. હવે વાત કરીએ આજના સમયની. મિત્રો, હોકી હવે ઘણી બદલાઈ ગઈ છે. પહેલા ઘાસના મેદાન પર રમાતી હતી, હવે એસ્ટ્રોટર્ફ એટલે કે કૃત્રિમ ઘાસ પર રમાય છે, જેના કારણે રમતની ઝડપ અનેક ગણી વધી ગઈ છે. આજના સમયમાં ભારતીય હોકી ટીમ મેન્સ અને વુમન્સ બંને વિશ્વની ટોપ 5 ટીમોમાં સામેલ થાય છે. તાજેતરમાં જ જાન્યુઆરીમાં રમાયેલી પ્રો લીગમાં ભારતને નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમોને હરાવીને સાબિત કર્યું છે કે આપણે ફરીથી ગોલ્ડ એરા તરફ પાછા જઈ રહ્યા છીએ. શ્રોતા મિત્રો, 2026માં આપણે જે હોકી જોઈએ છીએ તેમાં હવે સેન્સર ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે. સ્ટિકની અંદર હવે એવી ચિપ્સ હોય છે જે તમારા હિટ કરવાની પાવર અને બોલની ગતિ માપે છે. અને હા, ભારતની મહિલા હોકી ટીમ વિશે તો શું જ કહેવું. સવિતા પુન્યા અને વંદના કટારિયા જેવા ખેલાડીઓએ બતાવ્યું છે કે હોકીમાં હવે દીકરીઓ પણ કોઈનાથી પાછી નથી. કેવિન, તને શું લાગે છે, આજના સમયમાં આપણી ટીમ ક્યાં પહોંચશે?
1: અમી, હોકીની વાત સાંભળીને તો દેશ

0: દેશભક્તિ જાગી ગઈ. પેલી મેજર ધ્યાનચંદની હિટલર વાળી વાત સાંભળીને તો ગર્વ અનુભવાય છે. અને હા, 2026માં તો જે રીતે ટીમ રમી છે, મને ચોક્કસ લાગે છે આવતી ઓલિમ્પિક્સમાં આપણે ફરીથી ગોલ્ડ મેડલ પર કબજો કરીશું. ભારતની રમત ટેકનિક અને પાવર બંનેનું મિશ્રણ છે. શ્રોતા મિત્રો, અમીએ જે રીતે વિગત આપી છે એ જોઈને લાગે છે કે હોકીના મેદાનમાં હજુ ઘણા રોમાંચક કિસ્સાઓ આવવાના બાકી છે.
1: હોકીના ઇતિહાસ પછી હવે આપણે ઉતરીએ એ મેદાન પર જ્યાં 2026માં હોકીની વ્યાખ્યા જ બદલાઈ રહી છે. શ્રોતા મિત્રો, શું તમે જાણો છો કે આજના સમયમાં હોકી એ દુનિયાની સૌથી ઝડપથી આઉટડોર ગેમમાંની એક બની ગઈ છે? આજે જ્યારે ખેલાડી હિટ મારે છે ત્યારે દડાની ગતિ કલાકે 160 કિલોમીટરથી પણ વધુ હોઈ શકે છે. આ ગતિ અને ચોકસાઈ પાછળ છે સ્ટિકનું વિજ્ઞાન. પહેલા જે લાકડાની સ્ટિક વપરાતી હતી તેની જગ્યાએ હવે હાઈટેક કાર્બન ફાઈબર સ્ટિક્સ આવી ગઈ છે, જે વજનમાં હલકી પણ તાકાતમાં અદ્ભુત હોય છે. હવે વાત કરીએ હોકીના એ રોમાંચક ભાગની જે પ્રેક્ષકોના શ્વાસ અધ્ધર કરી દે છે, પેનલ્ટી કોર્નર. આજના નવા નિયમો મુજબ પેનલ્ટી કોર્નર વખતે હવે રમત વધુ સુરક્ષિત અને ઝડપી બની છે. ડિફેન્ડર્સે હવે ખાસ પ્રકારના ફેસ માસ્ક પહેરવા ફરજિયાત છે. પણ સૌથી મોટું આકર્ષણ છે ડ્રેગ ફ્લિક. આ એક એવી ટેકનિક છે જેમાં ખેલાડી દડાને હિટ કરવાને બદલે સ્ટિક સાથે ઘસડીને હવામાં ઉછાળે છે. આજના સમયમાં આપણા કેપ્ટન હરમનપ્રીત સિંહ દુનિયાના સર્વશ્રેષ્ઠ ડ્રેગ ફ્લિકર ગણાય છે. તેમની એક ફ્લિક એટલે સીધો ગોલ. ટેકનોલોજીની વાત કરીએ તો 2026માં હોકીમાં વિડીયો રેફરલ સિસ્ટમ બહુ એડવાન્સ થઈ ગઈ છે. હવે દરેક ટીમ પાસે દરેક હાફમાં એક રેફરલ હોય છે, પણ જો તેમનો નિર્ણય સાચો પડે તો તેઓ પોતાનો રેફરલ જાળવી શકે છે. આ સિવાય હવે મેદાનમાં સ્માર્ટ ટર્ફનો પણ ઉપયોગ થાય છે. આ એસ્ટ્રોટર્ફની નીચે સેન્સર હોય છે જે રેફરીને તરત જ જણાવી દે છે કે દડો લાઇનની અંદર હતો કે બહાર. હવે બેકસ્ટિક અને ફૂટ જેવા ફાઉલ પકડવા માટે રેફરીને સેકન્ડોનો જ સમય લાગે છે. કેવિન, શું તને ખબર છે કે 2026માં હોકીનું સૌથી મોટું મંદિર કયું છે? એ છે ઓડિશાનું બિરસા મુંડા ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ રાઉરકેલા. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ મુજબ આ દુનિયાનું સૌથી મોટું ફૂલ્લી સીટેડ હોકી સ્ટેડિયમ છે. અહીં 20,000થી વધુ લોકો એક સાથે બેસીને મેચ જોઈ શકે છે. આ સ્ટેડિયમની ખાસિયત એ છે કે તેની ડિઝાઇન એવી છે કે તમે કોઈ પણ ખૂણામાં બેઠા હો તમને મેદાન એકદમ નજીક લાગે છે. ભારત માટે આ ગૌરવની વાત છે કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ હોકી સ્ટેડિયમ આપણા દેશમાં છે. હોકીના નિયમોમાં 2026માં એક નવો પ્રયોગ થયો છે, શૂટ આઉટ. પહેલા ડ્રો મેચ વખતે પેનલ્ટી સ્ટ્રોક અપાતા, પણ હવે 8 સેકન્ડનો શૂટ આઉટ થાય છે, જેમાં ખેલાડીને 23 મીટર લાઇનથી ગોલકીપર સામે એકલો મૂકવામાં આવે છે અને તેણે 8 સેકન્ડમાં ગોલ કરવાનો હોય છે. આ જોવામાં એટલું રોમાંચક લાગે છે કે સ્ટેડિયમમાં બેઠેલા હજારો લોકોના શ્વાસ થંભી જાય છે. તે ખેલાડીની સ્કિલ અને ગોલકીપરની સ્માર્ટનેસની અસલી કસોટી હોય છે. શ્રોતા મિત્રો, શું તમે જાણો છો કે હોકીમાં ગ્રીન, યલો અને રેડ કાર્ડનો અર્થ શું થાય છે? આજના અપડેટેડ નિયમો મુજબ ગ્રીન કાર્ડ એટલે કે 2 મિનિટ માટે મેદાનની બહાર, યલો કાર્ડ એટલે કે 5 થી 10 મિનિટ માટે સસ્પેન્શન અને રેડ કાર્ડ એટલે આખી મેચ માટે બહાર. હોકીમાં શિસ્ત બહુ મહત્વની છે. જો કોઈ ખેલાડી રેફરી સાથે દલીલ કરે અથવા જોખમી રમત રમે તો આ કાર્ડ્સ તેમની રમત બગાડી શકે છે. રમત જેટલી ઝડપી છે એટલી જ એમાં શાંતિ રાખવાની જરૂર હોય છે. હવે એક રસપ્રદ વાત ભારતની મહિલા હોકી ટીમ વિશે. 2026માં ભારતીય મહિલાઓ એશિયામાં નંબર 1 પર છે. 2025માં રમાયેલી એશિયા કપની ફાઇનલમાં ભારતીય મહિલાઓએ જે રીતે ચીન અને જાપાનને હરાવ્યું તે જોઈને લાગે છે કે હોકીમાં હવે જેન્ડર ગેપ ખતમ થઈ રહ્યો છે. સવિતા પુન્યા, જેને ધ ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે, તેણે 2026ની પ્રો લીગમાં અત્યાર સુધીના સૌથી વધુ સેવ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. હોકી એ માત્ર દોડવાની રમત નથી, એ આપણા દિલ અને સ્ટીકનું મિલન છે.

0: 2026 ની હોકી વધુ પાવરફુલ, વધુ ડિજિટલ અને વધુ ગ્લેમર બની છે. આપણે નસીબદાર છીએ કે આપણને આ રમતને આટલી નજીકથી જોઈ શકવાનો મોકો મળે છે. તો મિત્રો, આ હતા હોકીના ટેકનિકલ પાસાઓ.
1: વાહ અમી, 20,000 લોકોની કેપેસિટી વાળું રાઉરકેલા સ્ટેડિયમ અને પેલો 8 સેકન્ડ નો શૂટ આઉટ સાંભળીને જ એવું લાગે છે કે આપણે સ્ટેડિયમમાં બેઠા છીએ. મને તો હરમનપ્રીતની ડ્રેગ ફ્લિક જોવાની બહુ જ મજા આવી, જાણે દડો કોઈ રોકેટની જેમ જતો હોય. શ્રોતા મિત્રો, અમીએ જે રીતે વિજ્ઞાન અને રમતને જોડ્યા છે એ સાબિત કરે છે કે હોકી હવે માત્ર સ્ટીકની રમત નથી રહી, પણ હાઈટેક વોર બની ગઈ છે.
0: મિત્રો, અત્યાર સુધી આપણે ઇતિહાસ અને મેદાનની વાત કરી, પણ હવે વાત કરીએ એ ધમાકાની જેણે ભારતીય હોકીનું નસીબ જ બદલી નાખ્યું છે. 2026માં હોકી ઇન્ડિયા લીગ ફરીથી નવા રંગ રૂપમાં પાછી આવી છે. આ લીગ માત્ર રમત નથી, પણ હોકીનું IPL છે. આ વર્ષે 8 મેન્સ ટીમ અને 4 વુમન્સ ટીમ વચ્ચે જંગ જામ્યો છે. શું તમે જાણો છો કે 2026ની આ લીગમાં દુનિયાના સૌથી મોટા સ્ટાર્સ હરાજીમાં વેચાયા છે? હોકીમાં હવે એટલો પૈસો અને ગ્લેમર આવી ચૂક્યું છે કે યુવાનો હવે ક્રિકેટ છોડીને હોકી સ્ટિક પકડવા પ્રેરાય છે. 2026ની આ લીગની સૌથી મોટી વાત એ છે કે આ વખતે હોકીમાં પણ સેલરી કેપ વધીને 5 કરોડ રૂપિયા થઈ ગઈ છે. હરાજીમાં ભારતના સ્ટાર ડ્રેગ ફ્લિકર હરમનપ્રીત સિંહ સૌથી મોંઘા ખેલાડી બન્યા છે, જેમને 1.10 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. આ આંકડાઓ સાંભળવામાં નાના લાગે, પણ હોકીની દુનિયામાં આ એક ક્રાંતિ છે. વિદેશી ખેલાડીઓ જેમ કે બેલ્જિયમના આથર વેન્ડોરેન અને ઓસ્ટ્રેલિયાના બ્લેક ગાવર્સ પણ ભારતીય લીગમાં રમવા માટે આતુર છે. પણ મિત્રો, આ ગ્લેમર પાછળ એક બહુ કઠિન જીવન છે. હોકીના ખેલાડીઓની ફિટનેસ 2026માં ફૂટબોલરો કરતા પણ વધુ હોય છે. એક હોકી મેચ 60 મિનિટની હોય છે, પણ એ 60 મિનિટમાં એક ખેલાડી સરેરાશ 8 થી 9 કિલોમીટર દોડે છે, એ પણ સ્ટિક સાથે વાંકા વળીને. વિચાર કરો, આટલું દોડવા માટે કેટલી સ્ટેમિના જોઈએ. 2026માં ખેલાડીઓના ડાયટમાં પ્લાન્ટ બેઝ પ્રોટીન અને હાઈ હાઈડ્રેશન ઇલેક્ટ્રોલાઇટ્સનો ઉપયોગ થાય છે, જેથી તેઓ મેદાન પર થાક્યા વગર સતત હિટ મારી શકે. કેવિન, તને ખબર છે કે હોકીના ખેલાડીઓનું આયુષ્ય કેમ લાંબુ હોય છે? કારણ કે તેઓ ઇન્ટરવલ ટ્રેનિંગ કરે છે. 2026માં હાઈટેક જિમમાં તેઓ એવી એક્સરસાઇઝ કરે છે જે તેમના કાંડાને લોખંડ જેવા મજબૂત બનાવે છે. જો તમારા કાંડામાં જોર ન હોય તો તમે સ્લેપ શોટ કે ફ્લિક મારી શકતા નથી. એટલે જ તો ભારતીય ખેલાડીઓ દુનિયામાં સૌથી વધુ પાવરફુલ ફ્લિક્સર ગણાય છે. હવે વાત કરીએ મહિલા હોકીની. 2026માં પહેલી વાર મહિલા હોકી લીગ શરૂ થઈ છે અને તે બહુ જ સફળ રહી છે. હરિયાણાની નાની ગલીઓમાં આવેલી છોકરીઓ આજે લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. આ માત્ર આર્થિક આઝાદી નથી, પણ સામાજિક બદલાવ છે. દીકરીઓ જ્યારે મેદાન પર દોડે છે ત્યારે આખું સ્ટેડિયમ ચકદે ઓ ચકદે ઇન્ડિયા ના નારાથી ગુંજી ઉઠે છે. 2026માં મહિલા હોકી પ્લેયર્સની બ્રાન્ડ વેલ્યુ પણ હવે બોલિવૂડ સેલિબ્રિટીની બરાબર પહોંચી રહી છે. શ્રોતા મિત્રો, શું તમે જાણો છો કે હોકીમાં સૌથી મોંઘી સ્ટિક કઈ છે? 2026માં ગ્રેઝ અને રિચ્યુઅલ્સ જેવી બ્રાન્ડની સ્ટિક 50,000 થી 70,000 રૂપિયાની મળે છે. આ સ્ટિક્સમાં એરોસ્પેસ ગ્રેડ કાર્બન વપરાય છે. ખેલાડીઓ પોતાની સ્ટિકને જીવની જેમ સાચવે છે. કોઈની સ્ટિક થોડી પણ ત્રાસી હોય તો તેના શોટ્સની દિશા બદલાઈ શકે છે. હોકી પ્લેયર્સ માટે તેમની સ્ટિક તેમના શરીરનું જ એક અંગ છે. હવે એક એવી અનોખી વાત, 2026માં ગોલ કીપિંગ ગિયર બહુ એડવાન્સ થઈ ગયા છે. એક ગોલ કીપર જે પેડ્સ અને હેલ્મેટ પહેરે છે તેનું વજન અંદાજે 3 થી 4 કિલો હોય છે, છતાં તેમણે વીજળીની ગતિએ ડાઇવ મારવી પડે છે. પિયા શ્રીજેશ પછી ભારતે સુરજ કરકેરા જેવા શાનદાર ગોલકીપર્સ તૈયાર કર્યા છે. આ ગોલકીપર્સના રિફ્લેક્સિસ એટલા ઝડપી હોય છે કે તેઓ 150 કિલોમીટરની ઝડપે આવતા બોલને પણ સેકન્ડ્સના 10મા ભાગમાં રોકી શકે છે. હોકીમાં હવે ડેટા એનાલિસિસ પણ બહુ મહત્વનું છે. 2026માં કોચ પાસે એક ટેબ્લેટ હોય છે જે મેદાનમાં રહેલા દરેક ખેલાડીના હાર્ટ રેટ અને દોડવાની સ્પીડ લાઈવ બતાવે છે. જો કોઈ ખેલાડીનો એનર્જી લેવલ ઓછો થાય તો તરત જ તેને સબસ્ટિટ્યુટ્સ કરી દેવામાં આવે છે. એટલે જ આજની હોકીમાં થાક નામની કોઈ ચીજ જ નથી. 60 મિનિટ સુધી માત્ર હાઈ વોલ્ટેજ એક્શન જોવા મળે છે. અંતમાં એટલું જ કહીશ, હોકી ઇન્ડિયા લીગના કારણે આજે ભારતના ગામડે ગામડેથી પ્રતિભાઓ બહાર આવી રહી છે. 2026માં ભારતીય હોકીનો પુનરાર્થનો સમય છે. આપણે માત્ર રમી નથી રહ્યા, આપણે જીતી રહ્યા છીએ.
1: ઓ બાપ રે અમી, 1 કરોડ થી વધુની હરાજી અને 70,000 ની સ્ટીક. મને તો લાગતું હતું કે હોકીમાં હજુ પણ જૂની પદ્ધતિ જ ચાલતી હશે, પણ 2026માં તો આખી ગેમ જ હાઈટેક થઈ ગઈ છે. અને પેલી મહિલા હોકી લીગની તો વાત સાંભળીને મને ખૂબ જ ખુશી થઈ. ખરેખર દેશ બદલાઈ રહ્યું છે અમી. તારી આ વાત સાંભળીને તો મને અત્યારે જ મેદાનમાં જઈને સ્ટીક પકડવાનું મન થઈ ગયું છે.
0: અત્યાર સુધી આપણે ગ્લેમર અને ટેકનોલોજીની વાત કરી, પણ હોકીનો અસલી રોમાંચ તો તેના વિવાદો અને વળતા પ્રહારમાં છે. 2026માં ભલે આપણે શાંતિથી રમત જોઈએ છીએ, પણ ઇતિહાસના પાનાઓ લોહી અને પરસેવાથી ભરેલા છે. 1975ના વર્લ્ડ કપની ફાઇનલ કોણ ભૂલી શકે? ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એ જંગ, એ મેચમાં અશોક કુમારે કરેલા વિવાદાસ્પદ ગોલ આજે પણ પાકિસ્તાનની ચાહકો ભૂલી શક્યા નથી. રેફરીએ ગોલ આપ્યો અને ભારત પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું. એ જીત પછી આખા ભારતમાં દિવાળી જેવો માહોલ હતો. વિવાદોની વાત નીકળી છે તો 1932ના લોસ એન્જલસ ઓલિમ્પિકનો એક રમૂજી પણ અજીબ કિસ્સો કહું. ભારત અને અમેરિકા વચ્ચે મેચ હતી. ભારતે અમેરિકાને 24-1 હરાવ્યું હતું. આ સ્કોર આજે પણ એક રેકોર્ડ છે. પણ નવાઈની વાત એ હતી કે અમેરિકાના ગોલકીપર પર એટલા પરેશાન થઈ ગયા હતા કે તેમણે મેચ વચ્ચે જ પોતાની સ્ટીક છોડી દીધી અને રેફરીને વિનંતી કરી કે પ્લીઝ હવે ગોલ કરવાનું બંધ કરો. એ સમયે ભારતીય ખેલાડીઓનો ડર આખી દુનિયામાં હતો. પણ હોકી હંમેશા સરળ ન હતી. 1972ના મ્યુનિક ઓલિમ્પિક્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમિફાઇનલ બહુ હિંસક બની હતી. ખેલાડીઓ વચ્ચે મેદાન પર જ મારામારી થઈ હતી. પાકિસ્તાની ખેલાડીઓએ રેફરીના નિર્ણયનો એટલો વિરોધ કર્યો હતો કે તેમને લાંબા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2026માં ભલે VAR ટેકનોલોજી આવી ગઈ છે, પણ એ જમાનામાં રેફરીનો નિર્ણય જ આખરી રહેતો હતો, ભલે પછી એનાથી રમખાણો કેમ ન ફાટી નીકળે. કેવિન, શું તને ખબર છે હોકીમાં પણ રંગભેદનો સામનો કરવો પડ્યો છે? 1920-30ના દાયકામાં યુરોપિયન ટીમ માનતી હતી કે ભારતીયોની સ્ટીકમાં ચુંબક લગાવેલું છે. તેમનો વિશ્વાસ જ ન હતો કે કોઈ આટલું સારું કેવી રીતે રમી શકે છે. ટોક્યોમાં એક મેચ દરમિયાન તો ધ્યાનચંદની સ્ટીક તોડીને ચેક કરવામાં આવી હતી કે અંદર કોઈ જાદુઈ વસ્તુ તો નથી ને, પણ અંદરથી માત્ર સામાન્ય લાકડું નીકળ્યું. આ સાબિત કરે છે કે જ્યારે તમારી પાસે કળા હોય ત્યારે દુનિયા તમારા પર શંકા કરવા લાગે છે. 2026માં આપણે જે ફિટનેસ જોઈએ છીએ તેની શરૂઆત ક્યાંક ને ક્યાંક 1980ના મોસ્કો ઓલિમ્પિકમાં થઈ છે. જ્યારે ઘાસના મેદાન બંધ થયા અને કૃત્રિમ ઘાસ આવ્યું ત્યારે ભારત અને પાકિસ્તાન જેવી એશિયન ટીમો થોડી પાછળ પડી ગઈ હતી, કારણ કે આપણે સ્કિલ પર રમતા હતા અને યુરોપિયન ટીમો પાવર પર. આ એક એવો સમય હતો જ્યારે એવું લાગતું હતું કે ભારતીય હોકી ખતમ થઈ જશે, પણ આપણે હાર ન માની. આપણે ટ્રેનિંગ પદ્ધતિ બદલી અને ફરીથી ટોચ પર પહોંચ્યા. એક બહુ પ્રેરણાદાયક વાર્તા છે સંદીપ સિંહની. 2026માં ટ્રેનમાં ભૂલથી લાગેલી ગોળીએ તેમને વ્હીલચેર પર લાવી દીધા હતા. ડોક્ટરે કહ્યું હતું કે તેઓ ક્યારે ચાલી નહીં શકે, પણ સંદીપ સિંહે માત્ર ચાલીને જ નહીં પણ મેદાન પર ઉતરીને બતાવ્યું અને તેઓ ભારતના સૌથી ઘાતક ડ્રેગ ફ્લિકર બન્યા. સુરમા ફિલ્મ તેમના પર જ બની છે. 2026માં પણ સંદીપ સિંહની આ વાર્તા દરેક યુવાન ખેલાડીને પ્રેરણા આપે છે કે મુસીબત ગમે તેટલી મોટી હોય, જો ઈચ્છા શક્તિ મજબૂત હોય તો તમે મેદાન મારી શકો છો. હવે વાત કરીએ ઓલિમ્પિક 2020 અને 2024ની. 41 વર્ષના લાંબા ઇંતજાર પછી ભારતે ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. એ જીત પછી આખા દેશની આંખમાં આંસુ હતા. 2026માં પણ આપણે એ જ જોશ જાળવી રાખ્યો છે. તે મેચમાં પિયા શ્રીજેશે છેલ્લી સેકન્ડોમાં જે ગોલ બચાવ્યો હતો તે હોકીના ઇતિહાસનો સૌથી મહત્વનો સેવ ગણાય છે.

0: શ્રી જયેશનું એ દિવાલ જેવું ઊભું રહેવું એ બતાવે છે કે હોકીમાં છેલ્લી સેકન્ડ સુધી કંઈ પણ થઈ શકે છે. વિવાદોમાં એક કિસ્સો એવો પણ છે, જ્યારે 2023માં વર્લ્ડ કપ દરમિયાન ટીમોએ અનફેર એડવાન્ટેજ લેવા માટે પોતાની સ્ટિકના ડાયમેન્શનમાં ફેરફાર કર્યો હતો. 2026માં ફીફાની જેમ FIH પણ હવે મેચ પહેલા સ્ટિકનું 3D સ્કેનિંગ કરે છે. જો સ્ટિક નક્કી કરેલા માપદંડ કરતા અલગ હોય તો ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. નિયમો બહુ કડક છે અને ભૂલોની કોઈ ગુંજાઈશ જ નથી. શ્રોતા મિત્રો, હોકી એ માત્ર ગોલ કરવાની રમત નથી, પણ એમાં સન્માનની વાત છે. 2026માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય ત્યારે ગ્રાઉન્ડ પર જે તણાવ હોય એ જોઈને લાગે છે કે આ કોઈ રમત નથી પણ યુદ્ધ છે. પણ મેચ પછી જ્યારે બંને ટીમોના ખેલાડીઓ એકબીજાને ગળે મળે છે ત્યારે રમતની સાચી ભાવના પ્રગટ થાય છે. આજ તો છે હોકીની સુંદરતા, મેદાન પર દુશ્મની અને મેદાનની બહાર દોસ્તી. હોકી વિવાદો આપણને શીખવે છે કે રમત હંમેશા ન્યાયી હોવી જોઈએ. આજના સમયમાં આપણે જે ઊંચાઈ પર છીએ તે વર્ષોના સંઘર્ષ અને વિવાદો સામે લડ્યા પછી મળી છે.
1: અમી, સંદીપસિંહની વાર્તા સાંભળીને તો સાચે જ આંખો ભીની થઈ ગઈ. વ્હીલચેર પરથી સીધા હોકીના મેદાનમાં શું જુસ્સો હશે! અને 24-1 નો સ્કોર, બિચારો અમેરિકન ગોલકીપર, એના પર તો મને દયા આવી ગઈ. અમી, તે જે રીતે હોકીના વિવાદો અને વિજયની વાતો વણી લીધી છે, મને લાગે છે કે સાંભળનારા મિત્રો આજે હોકીના ચાહક બની જશે.
0: અત્યાર સુધી આપણે હોકીનો ઇતિહાસ, ટેકનોલોજી, ગ્લેમર અને વિવાદો જોયા, પણ હવે સવાલ એ છે કે આજના સમયમાં હવે હોકી ક્યાં જઈ રહી છે? મિત્રો, હોકી હવે માત્ર મેદાન પર રમાતી રમત નથી રહી, પણ એ ડિજિટલ એરામાં પ્રવેશી ચૂકી છે. 2026માં આપણે સ્માર્ટ બોલ જોઈ રહ્યા છીએ, જે હવામાં તેની ગતિ અને સ્પિનનો ચોક્કસ ડેટા કોચના ટેબલ પર સેકન્ડોમાં મોકલી શકે છે. હોકીનું ભવિષ્ય હવે યુવાનોના હાથમાં છે. 2026માં ભારતની અંડર 21 ટીમ જે રીતે રમી રહી છે તે જોતા જ લાગે છે કે આગામી દાયકા પણ ભારતના જ રહેશે. હવે આપણી પાસે માત્ર શારીરિક શક્તિ નથી, પણ માનસિક મજબૂતી પણ છે, અને હવે દરેક ખેલાડી સાથે સાયકોલોજિસ્ટ ટીમ પણ હોય છે. હોકી હવે એક એવું વિજ્ઞાન બની ગઈ છે જ્યાં એક સેકન્ડનો સોમો ભાગ પણ હાર અને જીત વચ્ચેનો તફાવત નક્કી કરી શકે છે. હવે વાત કરીએ આપણા વહાલા ગુજરાતની. ઘણાને એમ લાગે છે કે ગુજરાત એટલે માત્ર ક્રિકેટ, પણ 2026માં ચિત્ર બદલાયું છે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અમદાવાદ, વડોદરા અને નડિયાદ જેવા શહેરોમાં આધુનિક એસ્ટ્રોટર્ફ મેદાનો તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતના કેટલાય યુવાનો હવે નેશનલ કેમ્પમાં પસંદ થઈ રહ્યા છે. મને કહેતા ગર્વ થાય છે કે ગુજરાતની દીકરીઓ પણ હવે હોકી સ્ટિક પકડીને મેદાન ગજવી રહી છે. ખેલ મહાકુંભે ગુજરાતમાં હોકીના મૂળિયા મજબૂત કર્યા છે. 2026માં હોકીમાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે, ઇલેક્ટ્રોનિક પ્રોટેક્ટિવ ગિયર. ગોલ્સ કીપરના પેડ્સ હવે એવા મટીરિયલના બનેલા છે જે બોલના ઇમ્પેક્ટને શોષી લે છે અને ખેલાડીઓને જરા પણ ઈજા થવા દેતા નથી. આનાથી રમત વધુ સુરક્ષિત બની છે. વળી પ્રેક્ષકો માટે પણ હવે સ્ટેડિયમમાં VR હેડસેટ્સ ઉપલબ્ધ છે, જેનાથી તમે સીટ પર બેઠા બેઠા એવો અનુભવ કરી શકો છો જાણે તમે પોતે મેદાનની વચ્ચે ઊભા હોવ. શ્રોતા મિત્રો, હોકીએ આપણને સંઘર્ષની સાથે સાથે સંયમ પણ શીખવે છે. જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો સામસામે હોય ત્યારે જે દબાણ હોય છે એ દબાણમાં પણ શાંત રહીને ગોલ કરો, એ જ સાચો ખેલાડી છે. 2026માં ભારતીય હોકીની સ્ટાઇલ એગ્રેસિવ ડિફેન્સ છે. આપણે માત્ર ગોલ બચાવતા નથી, પણ વળતો પ્રહાર એવો કરીએ છીએ કે વિરોધી ટીમને વિચારવાનો સમય પણ નથી મળતો. કેવિન, તને ખબર છે 2026માં હોકી હવે પર્યાવરણને પણ સાચવી રહી છે. નવા એસ્ટ્રોટર્ફ હવે એવા મટીરિયલ્સના છે જેમાં પાણીનો વપરાશ 60% ઓછો થાય છે. પહેલા ટ્રફને ભીનું રાખવા માટે હજારો લીટર પાણી જોઈતું હતું, પણ હવે ડ્રાય ટ્રફ ટેકનોલોજી આવી ગઈ છે. હોકી માત્ર સ્કોરબોર્ડ પર જ નહીં પણ પર્યાવરણના બોર્ડ પર પણ ગોલ કરી રહી છે. મારા અંગત અનુભવની વાત કરું તો જ્યારે હું પહેલી વાર સ્ટેડિયમમાં હોકી મેચ જોવા ગઈ હતી ત્યારે સ્ટિક અને બોલના ટકરાવનો જે અવાજ હતો એ અવાજ હજી પણ મારા કાનમાં ગુંજે છે. એ અવાજમાં એક પ્રકારની રિધમ છે, એક સંગીત છે, હોકીએ જોશનું સંગીત છે. 2026માં આપણે નસીબદાર છીએ કે આપણે આપણી ટીમને ફરીથી વિશ્વમાં ટોચ પર જતા જોઈ રહ્યા છીએ. આ આપણી સ્ટિકનો જાદુ છે જે ક્યારે ઓછો નહીં થાય. મિત્રો, આ સમય કઈ રીતે પસાર થઈ ગયો એ ખબર જ ન પડી. આપણે હોકીનું ગૌરવ જોયું. રમત ગમે તે હોય, એનો સંદેશ એ જ છે, ક્યારે હાર ન માનો. જીવનમાં પણ જ્યારે તમને લાગે છે કે તમે પાછળ પડી રહ્યા છો, ત્યારે યાદ કરજો એ 90 મિનિટ કે 60 મિનિટ જ્યાં છેલ્લી સેકન્ડમાં કરેલા એક ગોલ આખો ઇતિહાસ બદલી શકે છે. 2026 એ રમતગમતનું વર્ષ છે અને આપણે એમાં સહભાગી છીએ. યાદ રાખજો, જે રમે તે ખીલે.
1: શ્રોતા મિત્રો, મને ખાતરી છે કે આજના પ્રોગ્રામ સાંભળ્યા પછી તમે પણ તમારા ફેવરેટ રમત વિશે વધુ ગંભીર બનશો. અમીએ કહ્યું એમ, રમત ગમે તે હોય, જીતવાનો જજ્બો હોવો જ જોઈએ. આભાર મિત્રો, ફરી મળીશું કોઈ નવી રમત અને નવા જોશ સાથે.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ સાથે જ નોન ફિલ્મી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 7:10 સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતનો ઐતિહાસિક ચુકાદો. 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યું. ભારે વરસાદના લીધે સર્જાતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી 2 બાળકના મોત થતાં આરોગ્ય વિભાગ સતર્ક. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ. મોસાળ સરસપુરમાં ભક્તોનો ધસારો. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી. અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે અગાઉ 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી. તમામ દોષિતોની અપીલ અંગેની સુનાવણીમાં વડી અદાલતે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો. અદાલતે મૃતકોના પરિવારને 10 લાખ અને ગંભીર ઇજાગ્રસ્તને 5 લાખ રૂપિયાની સહાય ચૂકવવા પણ હુકમ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસના સૌથી મોટા અને ઐતિહાસિક આ ચુકાદાને આવકારતા કહ્યું, ભારતની ધરતી પર આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થાન નથી.
1: સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી. અને આ મજબૂત ચુકાદો એ આતંકવાદ સામે કાયદાકીય રીતે એક બહુ મોટી જીત તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા છે કે પરિવારજનોએ એમના સ્વજનો આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ગુમાવ્યા હશે એવા પરિવારોને 10 લાખ રૂપિયાની સહાયનો બી આજે આમાં ચુકાદો આપ્યો છે. અને જે લોકો સિવિયર ઇન્જર થયા હશે એવા લોકોને 5 લાખ રૂપિયા એમના પરિવારજનોને મદદ પહોંચાડવાનું હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે તેને ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા તાત્કાલિક અમલમાં લાવીને એ ચૂકવવામાં આવશે.
0: ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વર્ષ 2008માં 22 જેટલી જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થતા 56 જેટલા લોકોના મોત થયા હતા, જ્યારે 246 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ શૂન્ય જાનહાનિના અભિગમ સાથે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું. ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી અમરેલી, રાજકોટ અને ભાવનગરના વહીવટીતંત્ર સાથે વરસાદની સ્થિતિની સમીક્ષા કરતા શ્રી વાઘાણીએ તંત્રની તૈયારીઓ, નીચાણવાળા વિસ્તારની સ્થિતિ, આપત્તિ વ્યવસ્થાપન યોજના અને લોકોની સુરક્ષા માટે લેવાયેલા પગલાંની માહિતી મેળવી. શ્રી વાઘાણીએ જળાશયમાં પાણીની આવક અંગેનો તાજેતરનો અહેવાલ પણ મેળવ્યો. તેમણે સંભવિત રોગચાળો અટકાવવા ક્લોરીનની ટીકડીઓ અને ઓઆરએસનો પૂરતો જથ્થો રાખવા તેમજ તાલુકા કક્ષાએ ત્વરિત પ્રતિભાવ દળ કાર્યરત કરવા આરોગ્ય વિભાગને તાકીદ કરી. ઉલ્લેખનીય છે કે અમરેલીમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 12 ઇંચ, ભાવનગરમાં 8 ઇંચ અને રાજકોટમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગ સજ્જ છે. દરમિયાન ગાંધીનગરમાં રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર SEOC ખાતે રાહત નિયામક સુભાષ સાવલિયાની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. તેમાં ચોમાસામાં સંભવિત આપત્તિઓ સામે શૂન્ય જાનહાનિના અભિગમ સાથે વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકમાં રાજ્યની આરોગ્ય સ્થિતિ અને દવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી. શ્રી પાનશેરિયાએ કહ્યું, રાજ્યમાં દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જાહેર આરોગ્ય કેન્દ્ર PHC, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર CHC અને 108 એમ્બ્યુલન્સ આરોગ્ય સેવાઓથી સજ્જ છે. હાલ રાજ્યમાં કોઈ ગંભીર બાબત કે ચિંતાજનક પરિસ્થિતિ ન હોવાનું પણ શ્રી પાનશેરિયાએ ઉમેર્યું.
2: એટલે આખી ચેનલ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જ્યાં વધુ છે ત્યાં ખાસ કરીને તકેદારી રાખવા માટે આજે અમારા આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓની મીટિંગ સંપન્ન કરી અને દરેક જિલ્લાઓમાંનો તાગ લઈ ત્યાં આરોગ્ય ક્ષેત્રની ઘટતી કડી પૂરી કરવા માટેની સૂચના આપી છે.
0: પંચમહાલમાં ગોધરાના વિંઝોલ અને જીતપુર ગામના 2 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયાના અહેવાલ છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશીરિયાએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ચાંદીપુરા વાયરસ સામે સાવચેતી રાખવાની જરૂર હોવાનું જણાવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા તમામ

0: અને સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ શરૂ કરાયો હોવાનું શ્રી પાનશેરિયાએ ઉમેર્યું.
1: આજુબાજુના ઘરોમાં વગેરે દવા છંટકાવ કરવામાં આવ્યા છે અને હાલ પૂરતા બીજા કોઈ ચાંદીપુર વાયરસના ક્યાંય કેસ પ્રાપ્ત થયા નથી. ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાથી રોગને આપણે અટકાવી શકીશું. તો અમારી બંને ગામોમાં અમારી ટીમ અત્યારે સર્વે પહોંચી ગઈ છે, જે તે દવાનો જથ્થો પણ ત્યાં ઉપલબ્ધ કેન્દ્રની અંદર કરવામાં આવ્યો છે.
0: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષના નેતાઓ સક્રિય થયા છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ. ભાજપના નિરીક્ષક પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત અને ગીતા નાયકે વડોદરામાં દાવેદારોની રજૂઆત અને અભિપ્રાય સાંભળ્યા હતા. ઉલ્લેખનીય છે કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી થતાં આગામી 30 જુલાઈએ પેટાચૂંટણી માટે મતદાન અને 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરાશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ છોટાઉદેપુરના દિગ્ગજ નેતા સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના અવસાને રાજ્યના જાહેર જીવન માટે મોટી ખોટ ગણાવતા તેમને શ્રદ્ધાંજલિ આપી. જેતપુર પાવીમાં ઉમરવા ખાતે તેમણે સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના નિવાસસ્થાને શોકગ્રસ્ત પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમદાવાદમાં આજથી 3 દિવસ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને કાર્યક્રમોના ભવ્ય પ્રદર્શન સમૃદ્ધ ગુજરાત 2026નો પ્રારંભ થયો. પહેલા જ દિવસે 8,000થી વધુ વિદ્યાર્થી આ પ્રદર્શન નિહાળ્યું. મણિનગરમાં એલજી મેદાન ખાતે પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યા બાદ અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાએ કહ્યું, આ પ્રદર્શનમાં સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને નાણાં સહિત સરકારના વિવિધ વિભાગના 50થી વધુ સ્ટોલ લગાવાયા છે. અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની 150મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ એક જ દિવસ એવો છે જ્યારે ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. જગતના નાથના દર્શન કરવા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે સરસપુરમાં તેમના મોસાળમાં રોકાયા છે, જ્યાં તેમને ભરપૂર લાડ લડાવવામાં આવી રહ્યા છે. તેમજ તેમને ભાવતી વિવિધ વાનગી અને 56 ભોગ અર્પણ કરવામાં આવે છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજથી ફરી વરસાદનું આગમન થયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 181 તાલુકામાં વરસાદ નહેવાલ છે. તેમાં પણ સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ સુરતના કામરેજ તાલુકામાં નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 20.44% જેટલો વરસાદ થયાના અહેવાલ છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65% જેટલો જળસંગ્રહ થયો છે. તો 11 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે, જ્યારે માછીમારોને 11 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યભરમાં વરસાદના કારણે કેટલાક જિલ્લામાં જનજીવન તેમજ વાહન વ્યવહારને અસર થઈ છે. સુરતમાં ગઈકાલથી થતા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો ફસાયેલા 567 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું, તેમજ 21 લોકોને બચાવાયા. તેમજ ભેદવાળ ખાડીનું પાણી સુરત નવસારી મુખ્ય માર્ગ પર આવતા ટ્રાફિક ડાયવર્ટ કરાયું. પાલી વિસ્તારમાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં ડૂબવાથી 2 બાળકોના મોતના અહેવાલ છે. અરવલ્લીના માલપુર તાલુકામાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો, તો મોડાસાના સરડોઈ ગામના મુખ્ય માર્ગ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા.
2: અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી માલપુર, મોડાસા, મેઘરજ, શામળાજી, ભીલોડા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાથે શામળાજી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. રામપારક સહિતના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. મોડાસા તાલુકાના સરડોઈ ગામે ભારે વરસાદને કારણે ગામના મુખ્ય માર્ગો ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: તાપીમાં પણ પૂર્ણા નદી 2 કાંઠે વહી રહી છે, જ્યારે વલસાડમાં ભારે વરસાદથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ભરાયા. તો રાજકોટનું લાલપરી જળાશય 70% ભરાતા નવાગામ અને બેડીગામ માટે ચેતવણી અપાઈ. ડાંગમાં પણ 10 કલાકમાં સરેરાશ 3.2 ઇંચ વરસાદના અહેવાલ છે, જ્યારે ભાવનગરમાં ગત 24 કલાકમાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો. બોટાદ તેમજ ભરૂચના તમામ 9 તાલુકામાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જ્યારે ગીર સોમનાથમાં ઉનાના અસરગ્રસ્ત ગામોમાં સામાજિક સંસ્થાઓ દ્વારા ખાદ્ય સામગ્રીના પેકેટનું વિતરણ કરાયું. પોરબંદરના ઘેડ વિસ્તારમાં ઉપરવાસના પાણી ફરી વળતા અનેક માર્ગ બંધ થયા. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો. રાજ્યમાં આગામી 13 તારીખ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. દરમિયાન નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
3: गुजरात रीजन और सौराष्ट्र पर दोनों रीजन में हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है एक का दो का स्थानों में। इसके साथ हल्का

0: मध्यम बरसात का संभावना रहेगा, पूरा राज्यों में ही रहेगा। एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ इक्का दुक्का स्थानों में दिया गया है, सूरत, दांग, नवसारी, वलसाड, तापी और दमन दादरा नगर हवेली के लिए दिया गया है। और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में, नर्मदा, बहरूच, खेड़ा और अरवली के लिए दिया गया है।
1: अंत में मुख्य समाचार फरी एक बार। वर्ष 2008 ना अमदावाद बॉम्ब विस्फोट केस में गुजरात वड़ी अदालत नो ऐतिहासिक चुकादो, 38 दोषितों ने फांसी और 11 दोषितों ने आजीवन कैद की सजा यथावत। नायब मुख्यमंत्री हर्ष संघवीए चुकादा ने ऐतिहासिक गणाव्यो। भारे वरसाद लीधे सर्जाती कोईपण परिस्थिति ने पहुंची वड़वा तंत्र सज्ज, कृषि मंत्री जीतू वाघाणी निवेदन। पंचमहाल में चांदीपुरा वायरस से बे बाळक ना मौत थता, आरोग्य विभाग सतर्क। अमदावाद में भगवान जगन्नाथजी की 149मी रथयात्रा ने लई तड़ामार तैयारी। मौसाड़ सरसपुर में भक्तों धसारो। दक्षिण गुजरात में नवसारी, डांग, वलसाड, दमण, दादरा नगर हवेली में आती अति भारे वरसाद की आगाही। आकाशवाणी अमदावाद वडोदरा केन्द्र पर प्रादेशिक समाचार पूरा थया। हवे पछी आप रात्रि 7:50 राष्ट्रीय समाचार सांभळी शकशो।
2: ડાંગરનું ઉત્પાદન એ વિશે હસમુખભાઈ પટેલની મેઘના દમણિયાએ લીધેલી મુલાકાત।
3: મિત્રો, આજનો આપણો વિષય છે પ્રાકૃતિક ખેતી થકી ડાંગરનું ઉત્પાદન, અને એ વિશેની વિસ્તૃત માહિતી વહેંચવા આજે મારી સાથે આકાશવાણીના દમણ સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે હસમુખભાઈ પટેલ। હસમુખભાઈ, આકાશવાણીના દમણ સ્ટુડિયોઝમાં આપનું સ્વાગત છે।
4: નમસ્કાર।
3: હસમુખભાઈ, પ્રથમ તો આપનો પરિચય આપ કાર્યક્રમ સાંભળતા મિત્રોને આપશો।
4: મારું નામ હસમુખભાઈ સી પટેલ, ગામ ઓઝરપાડા, તાલુકો ધરમપુર અને જિલ્લો વલસાડ છે।
3: મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રાકૃતિક ખેતી થકી ડાંગરનું ઉત્પાદન। તો હસમુખભાઈ, ડાંગરની ઉપજ માટે કેટલી પ્રક્રિયા કરવી પડે?
4: ડાંગરની ઉપજ માટે 3 પ્રક્રિયા કરવી પડે છે, વાવણી, રોપણી અને કાપણી। એ ત્રણેય પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વની હોય છે। જો એક પણ પ્રક્રિયા એમાંથી આપણે વિલંબ કરીએ અથવા તો તકનો લાભ ન લઈએ તો પાક બરાબર થતો નથી।
3: આપે જે 3 પ્રક્રિયાની વાત કરી એમાં પહેલું છે વાવણી, તો વાવણી ક્યારે અને કઈ રીતે કરવી જોઈએ?
4: આમ તો વાવણી છે ને, આપણા વડવાઓ તે લોકો જે વાવણીની શરૂઆત કરતા વૈશાખ સુદ ત્રીજ, જેને અખાત્રીજ કહેવામાં આવે છે, એ અખાત્રીજના દિવસે ખેતરની પૂજા થાય અને જે લાંબા ગાળાનો પાક હોય ડાંગરનો, 120 કે 180 કે 190 દિવસનો, તેનું વાવણીનું મુહૂર્ત કરતા હોય છે। એટલે વાવણી એ અખાત્રીજના દિવસે કરે છે અને ત્યાર પછી વાદળા ચડે, આકાશમાં વાદળા બંધાય, થોડો થોડો ઝરમર વરસાદ વરસે ત્યારે લોકો વાવણીની શરૂઆત કરે છે।
3: હવે જ્યારે વાવણી કરવાની હોય તો એની પહેલાં બિયારણની પસંદગી કરવાની હોય છે, તો બિયારણની પસંદગી કેવી રીતે કરવી?
4: બેન, ખૂબ અગત્યનો પ્રશ્ન છે। બિયારણ હંમેશા ઘરે તૈયાર કરેલું હોય તે ખૂબ ઉપયોગી છે। એમાં એક વાત ખાસ કે જ્યારે પાક ઊભો હોય ત્યારે આપણે ખેતરની મુલાકાત લઈએ અને ત્યાર પછી એમાં તંદુરસ્ત જે છોડ હોય તે છોડ પરથી કંઠી આપણે કાપી લેવી અને એ કંઠીને 2-3 તડકા સૂકવી ને પછી કંઠી સાથે જ આપણે ભરી નાખીએ અને જ્યારે વાવવાના હોઈએ ત્યારે અનાજ સાથે છૂટું પાડીએ અને તે બિયારણ જ્યારે વાવીએ તે તંદુરસ્ત બિયારણ હોય છે, તેમાં રોગ જીવાત લાગવાની પણ શક્યતા ખૂબ ઓછી હોય છે, એટલે આવું બિયારણ વાવવું જોઈએ।
3: ખૂબ જ સરસ। હવે હસમુખભાઈ, કેવી જમીન હોય ત્યારે બીજ સારી રીતે ઉગી શકે?
4: જમીન પર મુખ્ય આધાર ઉગાવવાનો હોય છે, એમાં ભરભરી અને તડકાથી સૂકવેલી જમીન હોય છે। પહેલાં આ જમીનને તૈયાર કરવા માટે એને ખેડ કરી નાખવાની હોય છે અને તેમાં પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળ્યા છે એટલે ઘન જીવામૃત આ જમીનમાં વાવી દેવાનું હોય છે અને પછી જ્યારે વાવવાના હોઈએ ત્યારે એ જમીનમાં જે ગૌમૂત્ર હોય છે તે એક એકરે

0: કમ સે કમ અથવા તો એક ગુંઠામાં 30-35 લિટર જેટલું ગૌમૂત્ર આપણે અંદર છંટકાવ કરી દઈએ જમીન પર, અને પછી તેના પર જે આપણે બિયારણ વાવીએ તો ખૂબ સારું બિયારણ 100% ઉગે છે, અને રોગમુક્ત જે તરું કહેવામાં આવે છે તે ઉગે છે. અને ખરેખર આપણા વડવાઓ છે ને, પહેલાં આદર કરતા આદરનો અનાદર કરો એ પદ્ધતિ આપણે અપનાવી હોય છે. જ્યારે આદર એટલે કે ઘાસ પાંદડાનો સૂકા હોય છે તેને સળગાવીને એક જગ્યા પર જ્યાં તરું વાવવાનું હોય છે ત્યાં એને સળગાવવામાં આવે છે, અને પછી એને ખેડ કરીને વાવવામાં આવે છે. એના લીધે જે જમીનના સૂક્ષ્મ જીવાત જંતુઓ હોય છે એ મરી જતા હોય છે, અને એના કારણે સારું તરું ઉગતું નથી અથવા તો પીળા કલરનું તરું પડી જાય છે. જો આદર ન કરતાં ઘન જીવામૃત અને ગૌમૂત્ર વાવીને જો આપણે વાવણી તરું ની કરીએ ખૂબ સારું તરું આપણે વાવી શકીએ છીએ. અને ડાંગરનું મુખ્ય જે પાયોનો ભાગ છે એ તરું પર આધાર રહેલો છે.
1: હસમુખભાઈ, આજે આપણે પ્રાકૃતિક ખેતી થકી ડાંગરનું ઉત્પાદનની વાત કરીએ છીએ, અને આપે હમણાં જ કહ્યું એમ એમાં જીવામૃત ઘન જીવામૃતની ખૂબ જ સારી અસર વર્તાય છે એ આપણે જો વાપરીએ આપણી જમીન પર. તો શું આપની પાસે પશુધન છે?
0: હા મેડમ, મારી પાસે 4 જેટલી ગાયો છે અત્યારે.
1: હા,
0: એ પણ સારી ઓલાદની અને ગીર છે. અને એક ગીર ગાય જે વ્યવસ્થિત તડકો મળે, લીલો ચારો મળે, સૂકો ચારો મળે એ રીતે ખૂબ જ તંદુરસ્ત 4 ગાયો મેં રાખી છે.
1: ખૂબ જ સરસ. હવે હસમુખભાઈ, ડાંગર રોપતી વખતે શું કાળજી રાખવી પડે?
0: ડાંગર રોપતી વખતે પણ વાવણીની જેમ ઘણી કાળજી રાખવી પડે છે. જો પ્રાકૃતિક ખેતી દ્વારા જ જો આપણે ડાંગરની રોપણી કરવી હોય તો પહેલાં જે પડવાશ નાખતા હતા, જે સણબીનો, તે ખરેખર પડવાશ નાખ્યો હોય તો ઠીક, નહીં તો જમીનને પહેલાં ખેડવામાં આવે, ત્યાર પછી એમાં ઘન જીવામૃત નાખવામાં આવે, અને પછી ડાંગરની રોપણી કરી દેવામાં આવે છે. અને પછી એને 15 અથવા તો 20 દિવસ અથવા તો 2 અઠવાડિયા આપણે મોકલીને 1 અઠવાડિયે જમીનના પ્રમાણમાં આપણે જીવામૃત નાખવાનું, બીજા અઠવાડિયે જીવામૃત નાખવાનું. એ રીતે જો જીવામૃત નાખીએ તો રોપણી કર્યા પછી આપણે પાકને સારામાં સારો ઉગેલો જોઈ શકીએ છીએ.
1: ડાંગરમાં જીવાત નિયંત્રણ માટે શું પગલાં લેવા જોઈએ?
0: ડાંગરમાં જીવાત નિયંત્રણ માટે જુદા જુદા પેસ્ટિસાઇડો બનાવવામાં આવેલા છે. એમાં નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દસપર્ણિયર્ક વગેરે બનાવવામાં આવે છે. નિમાસ્ત્ર એ લીમડાનો પાલો, ગૌમૂત્ર અને થોડું છાણ એ કરીને એને 48 કલાક આપણે જેવું જેવું પ્રમાણ, જેટલા જેટલા ખેતર પ્રમાણે છાંટવાનું હોય તે પ્રમાણે બનાવી દેવામાં આવે છે. અને પછી એ છાંટવામાં આવે તો એનાથી ઈયળ હોય, સુકારાનો રોગ હોય એ વગેરે એકદમ નિયંત્રણમાં આવી શકે છે. અને જ્યારે પાકની તૈયારી હોય ત્યારે અથવા તો ભાદરવાના છેલ્લા અઠવાડિયે જો ચોમાસું પાક હોય તો ત્યારે જો અગ્નિઅસ્ત્ર અથવા તો નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર છાંટવામાં આવે તો આપણે રોગ નિયંત્રણ ચોક્કસ કરી શકીએ છીએ.
1: હવે હસમુખભાઈ, આપ તો પ્રાકૃતિક ખેતી કરો છો પણ ક્યારેક તમે રાસાયણિક ખેતી પણ કરી હશે, તો એ બંને વચ્ચે તમને શું ફરક જણાવો?
0: શરૂઆતમાં જ્યારે હતી નવું નવું ઉરિયા, ડાય, સલ્ફેટ એ ખાતર આવ્યું એટલે જે હરિયાળી ક્રાંતિ તરફ આખું રાજ્ય આપણું વળ્યું હતું, આખો દેશ વળ્યો હતો, ત્યારે થોડીક કરવાની મન થઈ એટલે થોડું થોડું વાપર્યું હતું. પણ પછી આ જુદા જુદા રોગો વાંચ્યા, એની અસરો જોઈ કઠોળ થતું બંધ થઈ ગયું ખેતરમાં, એટલે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. ખરેખર બેન, પ્રાકૃતિક ખેતી એટલે આપણા ધરતી પરનું અમૃત છે. એનાથી ઘણું ઉત્પાદન મેળવી શકાય છે. ગયા વર્ષે મારે ત્યાં જે નુકસાન થયું વરસાદથી તેની ચૂકવણી માટે સાહેબો આવ્યા હતા, અને તે લોકો કહે કે આ વખતે તમારું મોડેલ ફાર્મ લીધું છે તો તમારું ખેતરનું જે અનાજ પાકશે તેનું અમે પ્રમાણ માપવાના છીએ. તો એ લોકો સારામાં સારું જે બિયારણ હોય ત્યાંનું જે ઇંગ્લિશ બિયારણ એ કે હાઇબ્રિડ બિયારણ અથવા તો જેને નવી જાત કહે એ બિયારણ ના જે ખેતર હતું કોઈક જગ્યાએથી ત્યાંથી લઈ આવ્યા અને

0: પછી મેં પ્રાકૃતિક ખેતી તરીકે જે બિયારણ વાવેલું હતું તે અનાજ એ લોકોએ લીધું, મતલબ 15x15 ફૂટનો ચોરસ કર્યો, જાતે જ એમના મજૂર દ્વારા કપાવ્યું, જોડાવ્યું અને પછી વજન કર્યું. તો જે હાઇબ્રિડ બિયારણ હતું તે 7.5 કિલો થયું વજનમાં, અને આપણું જે પ્રાકૃતિક ખેતીથી અનાજનું ઉત્પાદન થયું તે 10.5 કિલો થયું, એટલે 3-3.5 કિલો પર 15x15 ફૂટ પર વધારે મળે છે, ઉપજ પણ સારી છે અને એની ગુણવત્તા પણ સારી હોય છે. એટલે હું લોકોને આહવાન કરું કે ખરેખર પ્રાકૃતિક ખેતી તરફ વળો અને પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ યોગ્ય છે, જેથી તમારું કુટુંબ તો સુધરશે જ પણ આખા સમાજને આપણે સુધારી શકીએ.
1: ખૂબ જ સરસ. હવે હસમુખભાઈ, ડાંગરના પ્રકારો જેમ કે લાંબા ગાળાના, ટૂંકા ગાળાના, એ વિશેની થોડી માહિતી આપશો.
0: ટૂંકા ગાળાના જે ડાંગર હોય છે દેશી, તેને કડા એ 90 દિવસનો પાક છે, ને એકદમ લુપ્ત થઈ ગયેલી જે જાત ખડસી જેને કહેવામાં આવતી, એના ઉપરથી પડ કાળું હોય છે, અંદર જે ચોખાનો ભાગ હોય છે તે લાલ નીકળે છે, એ 60 દિવસનો પાક હોય છે. અને મસૂરી એ 120 દિવસનો પાક હોય છે, જયા એ 100 દિવસનો પાક હોય છે. એ જ રીતે જે હાઇબ્રિડ બિયારણ કહો તો GR11, GR4 એ 120 દિવસના પાકો હોય છે, અને ટાઈચુન એ પણ એક હાઇબ્રિડ બિયારણ છે, એ 90 દિવસનો પાક છે. એવા તો અનેક હાઇબ્રિડ બિયારણોના જાત છે, જેટલા આપણે ગણી ન શકીએ એટલા હાઇબ્રિડ તો નામો છે. જ્યારે લુપ્ત થતી જે જાતો છે એમાં કડા, મસૂરી, જયા, કોલમ, ખસબોઈ, તમે કદાચ શબ્દ પણ ન સાંભળ્યો હોય, વાંકવેલ જેને ગુજરાતી ભાષામાં કહેવાય, એવા દેશી ભાતો પણ જે થોડા 90 દિવસના 120 દિવસના પાકો છે.
1: બરાબર છે. આપે આપના ખેતરમાં જુદા જુદા પ્રકારોની વાત કરી, એમાં આપે કયા પ્રકારની ખેતી કરેલી છે?
0: અત્યારે ચોમાસું પાક તરીકે મેં કડા, મેસૂરી અને જયા એ 3 પાક આવ્યા છે, અને મિલેટ વર્ષ તરીકે જાડા અનાજ તરીકે અત્યારે થોડી નાગલી પણ મેં વાવી છે.
1: આપ ફક્ત ચોમાસુ ડાંગરની જ ખેતી કરો છો કે ઉનાળુ ડાંગર પણ વાવો ખરા?
0: ચોમાસુ એટલા ખાતર કે વગર પાણીએ અને મોટા ભાગે રોગ જીવાતો ઓછી લાગતી હોય છે, ઉનાળામાં પણ ઓછી લાગે, પણ અત્યારે જે ઉનાળામાં જે પક્ષીઓનો બગાડ કે બીજા પ્રાણીઓનો બગાડ, અત્યારે ભૂંડ જેવી પ્રાણી છે એ લોકો ઉનાળામાં ડાંગરને ખૂબ બગાડે છે, એટલા ખાતર મોટા ભાગે હું આ ચોમાસે ડાંગર વધારે કરું છું. અને આખું વર્ષ આપણને વિવિધ પ્રકારનું જે અનાજ ખાવાનું મળે એટલા ખાતર ઉનાળામાં ઘઉં, જુવાર અને તેલીબિયા તરીકે મગફળી, અને કઠોળ માટે મગ, ચણા, વાલ વગેરે કરું છું.
1: શાકભાજી નથી કરતા?
0: શાકભાજી પણ કરું છું. શાકભાજી તમામ પ્રકારની આપણને મળી રહે એટલા ખાતર પ્રાકૃતિક ખેતી દ્વારા કોબી, ફ્લાવર, ટામેટાં, રીંગણ, મરચાં, બ્રોકલી, ચોળી, તુવર, વાલ, આમ તમામ પ્રકારની ઘરે કોઈ પણ જે બજારમાંથી શાકભાજી ન લાવવી પડે એ માટે તમામ પ્રકારની અમે શાકભાજી કરીએ છીએ. અને મોડેલ ફાર્મ તરીકે પણ મને તાલુકા દ્વારા આપવામાં આવેલું છે, એટલે મોડેલ ફાર્મ જોવા માટે પણ બધા આવે છે, એટલા ખાતર હું શાકભાજી જુદી જુદી જુદી કેવી રીતે કરી શકાય એ રીતે બધા જ પ્રકારની શાકભાજી કરું છું.
1: ખાવા માટે તો તમે ઘણા બધા પ્રકારની ખેતી કરી છે, પણ આમાંથી ડાંગર જ વેચો છો કે એ સિવાય આ કઠોળને જે શાકભાજી કરો છો એને પણ બજારમાં મોકલાવો છો?
0: હું જે ડાંગર તો વેચું જ છું, પણ સાથે ઉનાળામાં શાકભાજી જે વધારે પ્રમાણમાં જે મળી રહે તેમાંથી ભીંડા છે, કોબી છે, ફ્લાવર છે, એ વધારાનું જે હોય તે ફળિયામાં, શેરીમાં, ગામમાં લોકો ખેતર પર આવીને જ લઈ જાય છે, અને આપણે વેચવા પણ જવું પડતું નથી, કારણ કે પ્રાકૃતિક ખેતીનું જે શાકભાજીનું ઉત્પાદન છે મોટાભાગે બજારમાં ઓછું મળે છે, એટલે ઘરે આવીને જે લોકો બધી શાકભાજી લઈ જાય છે, ધાણો, પાલક એ ભાજી પણ સાથે હોય છે.
1: ખૂબ જ સરસ. હવે હસમુખભાઈ, પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલ ડાંગરનો બજાર ભાવ કેવો મળે છે?
0: પ્રાકૃતિક ખેતી તરફથી તૈયાર થયેલો બજાર ભાવ અમને ખૂબ સારો મળે છે. અને આપણા સ્ટુડિયોના નજીકનું જે શહેર છે વાપીથી ઉદ્યોગપતિઓ ઘણા લેવા માટે આવે છે, એમાં એને દેશી જાત એ લોકો મોટાભાગે શોધતા આવે છે. તો એ લોકો અમને 20 કિલો જે ચોખા હોય છે તેમના 2000 રૂપિયા આપે છે. મસૂરી કને બીજું દેશી ચોખા માટેનું અનાજ છે તેના 1600 રૂપિયા, અને જયા કને જે દેશી ભાત છે તેના 1500 રૂપિયા. એટલે કડાના કિલોના 100 રૂપિયા, મસૂરીના 80 રૂપિયા અને જયાના 75 રૂપિયા. આ પ્રમાણે આપણને કાલાવાલા કરીને આપી જાય છે. એટલે ખરેખર આ પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જોઈએ.
1: હસમુખભાઈ, આપ આપનો કિંમતી સમય કાઢી આકાશવાણીના દમણ સ્ટુડિયોઝમાં ઉપસ્થિત રહ્યા અને પ્રાકૃતિક ખેતી થકી ડાંગરનું ઉત્પાદન એ વિશેની જે વિસ્તૃત માહિતી વહેંચી એ ચોક્કસ કાર્યક્રમ સાંભળતા મિત્રોને લાભદાયી થશે. હું મેઘના દમણિયા આકાશવાણી દમણ વતી આપનો આભાર માનું છું.
0: ખૂબ ખૂબ તમારો પણ મેડમ આભાર.
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાકૃતિક ખેતીથી ડાંગરનું ઉત્પાદન એ વિશે હસમુખભાઈ પટેલની મેઘના દમણિયાએ લીધેલી મુલાકાત. મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર મનહર ઉદાસના સ્વરમાં ગઝલ.

છે. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર મનહર ઉદાસના સ્વરને. અને હવે સાંભળીએ ગાયક કલાકાર હેમંત ચૌહાણના સ્વરમાં ભજન.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર હેમંત ચૌહાણના સ્વરને. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.
1: આકાશવાણી દમણ. હવે સમાચાર થોડી જ વારમાં આપ સાંભળશો.

0: પ્રધાન આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું, ભારત અને ઇન્ડોનેશિયા સાથે મળીને આતંકવાદનો સામનો કરવા કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70 લાખ વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ. કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતા બંને દેશો વચ્ચે વધતી ભાગીદારી પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા પાસે વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની અપાર તક છે. તેમણે કહ્યું કે જ્યારે ભારતના 140 કરોડ લોકો અને ઇન્ડોનેશિયાના 29 કરોડ લોકો સહિયારી પ્રગતિ માટે સાથે મળીને આગળ વધશે ત્યારે ઇતિહાસ રચાશે.
1: भारत इंडोनेशिया का स्ट्रेटेजिक ट्रस्ट इंडो पैसिफिक में स्टेबिलिटी का मजबूत आधार बनेगा. हमारी साझेदारी केवल दो देशों का संबंध नहीं है, यह इंडो पैसिफिक की स्टेबिलिटी, ग्लोबल साउथ की शक्ति और विश्व के शेयर्ड फ्यूचर में विश्वास का संकल्प है.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા સંયુક્ત કાર્યકારી જૂથ પદ્ધતિ દ્વારા આતંકવાદનો સામનો કરવા નજીકથી કામ કરી રહ્યા છે.
1: આતંકવાદ જૈસે વિષયો પર ભારત ઓર ઇન્ડોનેશિયા દોનો કી એક રાય રહી હૈ. પિછલે વર્ષ પહલગામ મે જબ જધન્ય આતંકવાદી હમલા હુઆ, ઇન્ડોનેશિયા તબ ભારત કે સાથ મજબૂતી સે ખડા રહા. મેં ઇસકે લીએ રાષ્ટ્રપતિ પ્રબોવો ઓર આપ સભી કા આભાર વ્યક્ત કરતા હું. હમારે દોનો દેશ કાઉન્ટર ટેરરિઝમ પર જોઈન્ટ વર્કિંગ ગ્રુપ કે માધ્યમ સે સાથ કામ કર રહે.
0: પ્રધાનમંત્રી મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો યાંતો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવાના હેતુથી સમજૂતી કરાર કર્યા હતા.
1: ક્રિટિકલ મિનરલ્સ ઓર સ્ટીલ કે ક્ષેત્ર મે સપ્લાય ચેન કો અધિક મજબૂતી દેને કે લિયે ભી અહમ સમજોતા હુઆ હૈ. હમારી કંપનીઝ કે બીચ સ્ટેનલેસ સ્ટીલ ઓર રેર અર્થ મેગ્નેટ કો લેકર સાઝેદારી કી નઈ શરૂઆત હો રહી હૈ.
0: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM બેંગ્લોરના પરિસરને ઇન્ડોનેશિયામાં સ્થાપવાની મંજૂરી મળવાથી ભારતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાની તેમની મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70 લાખ વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા શ્રી શાહે કહ્યું કે આ અભિયાન દિલ્હીના પર્યાવરણમાં પરિવર્તન લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.
2: 6300 હેક્ટર હરિત રીચ દિલ્હી કા ફેફડા બનકર દિલ્હી કે પર્યાવરણ કી સુરક્ષા કરેગી. 1 કરોડ સે અધિક દેશી પૌધે, 35 લાખ સે જ્યાદા બડે બડે વૃક્ષ કે પૌધે ઓર 65 લાખ અન્ય ઝાડિયાં, બાંસ ઓર ઔષધીય રોપે લગાને કા કામ હોગા.
0: વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે બહેરીનના નાયબ પ્રધાનમંત્રી ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફા સાથે મુલાકાત કરી. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે બંનેએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી. તેમણે પ્રાદેશિક પરિસ્થિતિ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. ઇમરજન્સી ક્રેડિટ ગેરંટી યોજનાના 5મા તબક્કા હેઠળ 4 લાખથી વધુ ગેરંટી જારી કરવામાં આવી છે અને ગેરંટીની રકમ 1,55,000 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. આ વર્ષે મે મહિનામાં શરૂ કરાયેલી આ યોજનાનો સૌથી વધુ ફાયદો સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને થયો છે, જેમને 98% ગેરંટી પૂરી પાડવામાં આવી છે. કુલ ગેરંટી રકમમાંથી 82% રકમ MSMESને પણ આપવામાં આવી છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો, જેનો ઉદ્દેશ્ય 20,000થી વધુ કૃષિ ઉદ્યોગ સાહસિકો અને 20 લાખ ખેડૂતોને સશક્ત બનાવવાનો છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ચૌહાણે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા કૃષિ વિકાસ, સમૃદ્ધ ગામડાઓ અને સમૃદ્ધ ખેડૂતોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
3: सरकार अपने सारे प्रयत्न कर रही है, लेकिन सरकार के साथ अगर बाकी संगठन भी जुड़ते हैं तो काम और तेजी से आगे बढ़ता है। और प्रगति कार्यक्रम के अंतर्गत ये तय किया है कि अभी तक 26,000 कृषि उद्यमी ट्रेंड कर इन्होंने तैयार किए हैं, जो एक गांव में काम करते हैं और गांव की कृषि को बदलने के लिए 100-200 किसान को साथ जोड़ते हैं।
0: केन्द्रीय कृषि और खेडूत कल्याण मंत्री शिवराज सिंह चौहान मंत्रालय वरिष्ठ अधिकारी साथ उपराष्ट्रपति सीपी राधाकृष्णन ने कपास उत्पादकता मिशन विषे माहिती आपी। उपराष्ट्रपतिए भारत कपास क्षेत्र ने मजबूत बनावा मिशन व्यापक कार्ययोजना की प्रशंसा की। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/tv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। ગુજરાતના અમદાવાદમાં 26 જુલાઈ 2008 રોજ થયેલા શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો। આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે અગાઉ 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી। તમામ દોષિતોની અપીલ અંગેની સુનાવણીમાં વડી અદાલતે આજે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો। અદાલતે મૃતકોના પરિવારને 10 લાખ અને ગંભીર ઇજાગ્રસ્તોને 5 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો પણ હુકમ કર્યો। ભારતીય હવામાન વિભાગ IMD જણાવ્યું છે કે આગામી 3 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્ર ગુજરાત હરિયાણા પંજાબ અને રાજસ્થાનના બાકીના ભાગોમાં આગળ વધવા અનુકૂળ પરિસ્થિતિઓ છે। હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક ગુજરાત કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે। ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। વલસાડ જિલ્લામાં વાપીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો અને ઘણા વિસ્તારોમાં લોકો પાણી ભરાઈ જવાનો સામનો કરી રહ્યા છે। અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ કોઈપણ કટોકટીનો સામનો કરવા NDRF અને SDRFની 39 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે। ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોન અને સીરિયાના રાષ્ટ્રપ્રમુખ અહેમદ અલ સારા વચ્ચે રાષ્ટ્રપતિ મહેલમાં બેઠક પહેલા જ સીરિયાના પાટનગર દમાસ્કસમાં 2 વિસ્ફોટ થયા, જેમાં 4 પોલીસકર્મીઓ સહિત 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ફ્રેન્ચ રાષ્ટ્રપતિ કાર્યાલય એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ સુરક્ષિત છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી બાદ ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ વોશિંગ્ટન સાથે અંતિમ કરાર પર વાટાઘાટો કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે। શ્રી અરાગચીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં ઇરાન અને અમેરિકા વચ્ચેના સમજૂતી કરારનો ઉલ્લેખ કરીને કહ્યું કે જ્યાં સુધી વોશિંગ્ટન તેની પ્રતિબદ્ધતાનું સન્માન નહીં કરે ત્યાં સુધી તેરાન વાટાઘાટો ફરી શરૂ કરશે નહીં। તૃણમૂલ કોંગ્રેસના બેંક ખાતાઓમાં નાણાકીય છેતરપિંડી અને શંકાસ્પદ ભંડોળના રૂટિંગના કિસ્સામાં પ્રવર્તન નિદેશાલયે આજે કોલકાતા અને તેની આસપાસના 5 સ્થળોએ દરોડા પાડ્યા હતા। ED દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે શંકાસ્પદ હેતુઓ માટે ઉડ્ડયન અને મુસાફરી કંપનીઓ દ્વારા 150 કરોડ રૂપિયાથી વધુના ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે કેરળના આરોગ્ય મંત્રી કે મુરલીધરન સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી। બેઠકમાં રાજ્યમાં મુખ્ય આરોગ્ય કાર્યક્રમો અને જાહેર આરોગ્ય પહેલોના અમલીકરણ અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી। ભારે વરસાદને કારણે આજે વાયનાડના મેપડીમાં કલાડી નજીક ટનલ બાંધકામ સ્થળ પર ભૂસ્ખલનના 3 લોકોના મોત થયા હતા। ભૂગર્ભમાં ફસાયેલા 9 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને મેપડીની સરકારી મેડિકલ કોલેજના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પુરૂષ ક્રિકેટમાં ભારત આજે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે 5 મેચની શ્રેણીની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે। આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થવાની છે। મેન ઇન બ્લુ ટીમ શ્રેણીને બરાબરી કરવા માટે પ્રયત્નશીલ રહેશે, કારણ કે નવા કેપ્ટન શ્રેયસ અય્યર હજુ સુધી તેમની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ જીત નોંધાવી નથી। જમ્મુ અને કાશ્મીરમાં શ્રી અમરનાથ યાત્રા એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી। વાર્ષિક યાત્રાના 5મા દિવસે આજે યાત્રાળુઓની સંખ્યા 1 લાખને વટાવી ગઈ। અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 20,537 યાત્રાળુઓએ મંદિરની મુલાકાત લીધી હતી। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા સાથે મળીને આતંકવાદનો સામનો કરી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70 લાખ વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો। કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ। અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા।

0: હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: માધુરી કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ તાલ ફિલ્મનું આ ગીત